નમસ્કાર, સુપ્રભાત, સુમધુર આવકાર. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર. આજે તારીખ 21 જૂન 2026 ને રવિવાર, વિક્રમ સંવત 2082, જેઠ સુદ 7મનો દિવસ. સ્ટુડિયોની વોકલોકમાં સમય થયો છે 5:59:08. આજની પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં હું નીરવ પટેલ આપ સર્વ શ્રોતા મિત્રોનું અંતરના ઉમળકાથી સ્વાગત કરું છું. સંગીતમય સફરની શરૂઆત કરીએ શુભ વિચારથી. મુશ્કેલી એ જ એવી વસ્તુ છે જે માણસને ઘડતી છે. જે માણસ મુશ્કેલીઓમાં પણ સ્મિત રાખે છે તેની જીતને આખી દુનિયા યાદ રાખે છે.

0: આકાશવાણી સેને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.
1: દુનિયા કે કિસી ભી કોને મે દિન કે કિસી ભી સમય સુન સકતે હૈ. થોડી હી દેર મે આપ સમાચાર સુનેંગે.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સુપ્રભાત મિત્રો, ફરી એકવાર આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર સુરત FM. અને હવે એક નજર કરીએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર.

સવારના 9:30 અને રાત્રિના 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ, જે આજે કેન્દ્રિત રહેશે અભિનેતા ટોમ અલ્ટર પર. 10 વાગ્યાનો સમય રહેશે આપનો જાણીતો અને માનીતો કાર્યક્રમ હેલો સુરતા ફેમ સ્પીકિંગ ફોન ઇન પ્રોગ્રામ, જે આજે લઈને આવશે કલ્પેશ કંસારા. આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સવારના 11 વાગ્યે આપના માટે પ્રસ્તુત કરીશું વાર્તાલાપ સમત્વમ યોગ ઉચ્યતે. વક્તા રહેશે રશ્મિ ઝા. 11:15 વાગે આજે રવિવાર છે એટલે આપના માટે પ્રસ્તુત કરીશું વિશેષ પ્રોગ્રામ અમારો હૂર્તિ સિઝલર. લઈને આવશે વિભા અને આશ્લેષા. 12:00 વાગ્યાનો સમય હિન્દી સમાચાર અને ત્યારબાદ યાદો કી મહેફિલ સજાવીશું. 2:00 વાગે ત્રિવેણી કાર્યક્રમ. 2:35 સદાબહાર નગમે અને 3 વાગે મન ચાહે ગીત.

બપોરના 3:30 નાટ્ય તરંગમાં આજે નાટક મૃત્યુ પ્રાણ નો ભાગ બીજો પ્રસ્તુત થશે. મૂળ બંગલા નાટકના હિન્દી રૂપાંતરકાર છે દીપ નારાયણ પિથુરિયા, લેખક છે આલોક ભટ્ટાચાર્ય, નિર્દેશક સુદર્શન કુમાર. 4:00 સમય, પ્રાયોજિત કાર્યક્રમ લમ્હેનો. 4:10 ઉજાલે ઉનકી યાદો કે, જેમાં આજે આપને સંભળાવીશું રીમા અમરાવપુરકર સાથે યુનુસ ખાનની વાતચીતનો ભાગ પહેલો. 5:00 છાયાગીત. 5:30 તરાને નહીં પુરાને. 6:00 હિન્દી સમાચાર આપ સાંભળી શકશો.

સાંજે 6 વાગે ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણશો. 7 વાગ્યાનો સમય રહેશે વિશેષ જયમાલાનો, જેમાં આજે સૈનિકોકી શૌર્યગાથા અંતર્ગત મહાવીર ચક્રથી સન્માનિત સિપાહી પાંડુરંગ સાંગઠે પર કેન્દ્રિત કાર્યક્રમ. 7:45 ઇન્દ્રધનુષમાં આજે સાઝ ઓર આવાઝ અંતર્ગત બાંસુરી વાદક પારસનાથનું બાંસુરી વાદન આપ સાંભળશો. 8 હવામહેલમાં આજે આપના માટે પ્રસ્તુત કરીશું ઝલકી મોટી મછલી, જેના લેખક છે વીએમ આનંદ, નિર્દેશક જયદેવ શર્મા કમલ. રાત્રિના 8:15 ચિત્રલોક કાર્યક્રમ આપના માટે પ્રસ્તુત થશે. 9:10 આપ કે લીએ કાર્યક્રમ. 10 રાત્રિના છાયગીત અને 10:30 ઢલતી જાય રાત અને રાત્રિના 11 વિવિધા કાર્યક્રમ પ્રસ્તુત થશે.

0: તો આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર સુરત FM.
1: દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
4: તમારી વાતો તમારા અવાજમાં,
5: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
4: હોઉં બહાર કે ઘરમાં,
5: રહેશે સુરત FM તમારા દિલમાં.
4: કોલ કરો
5: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
4: 0261-22-36-209
5: 0261-22-36-209
6: પર. હેલો, સુરત FM સ્પીકિંગ.

0: આકાશવાણી સમાચાર જયેશ વેગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલકત્તાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે બોલતાં શ્રી મોદીએ નોંધ્યું કે વિશ્વના કેટલાક ભાગોમાં 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગને કારણે તે હવે સૌથી મોટો સમુદાય ઉજવણી બની ગયો છે.
1: ભારત મેં હિમાલય સે લેકર હિંદ મહાસાગર તક, પૂર્વોત્તર ઓર પૂરબ મેં બંગાળ સે લેકર પશ્ચિમ મેં સૌરાષ્ટ્ર તક, પૂરા દેશ યોગ કી ઉર્જા સે ચૈતન્ય સે ભરા હુઆ નજર આ રહા હૈ. પૂરા વિશ્વ એક દૂસરે સે જુડા હુઆ નજર આ રહા હૈ ઓર યહી તો યોગ કી તાકત હૈ. યોગ સબકો જોડતા. મેં ઇસ અવસર પર પૂરે વિશ્વ કો, સંપૂર્ણ માનવ સમુદાય કો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કી બહોત બહોત શુભકામનાએ દેતા હું.
0: શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આપણે યોગને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ.
1: યોગ હમે જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડૂ યોર

0: कौन सिखाता है। और जब हम हमारे शरीर को सही ढंग से चलाना सीख लेते हैं तो स्वास्थ्य हमारा स्वभाव बन जाता है। साथियों, योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता, योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है।
1: 2015માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ ત્યાંથી શ્રી મોદીએ નવી દિલ્હી, ચંડીગઢ, લખનૌ, મૈસૂર, ન્યૂયોર્ક, શ્રીનગર અને વિશાખાપટ્ટનમ સહિત વિવિધ સ્થળોએ ઉજવણીનું નેતૃત્વ કર્યું. ઘણા કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર વિસ્તારના ગેરિસન મેદાન ખાતે યોજાયો હતો. રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ મુખ્ય મહેમાન તરીકે આજે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આજે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આદિવાસી સમુદાયો, ચિત્તા સંભાળ રાખનારાઓ અને પાર્ક સ્ટાફ સાથે પણ મુલાકાત કરશે. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગઈકાલે અનેક દેશોમાં યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કેનેડાના ટોરન્ટોમાં ઓન્ટારિયો વિધાનસભા સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને યોગ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કેનેડામાં ભારતના મહાવાણિજ્ય દૂતે જણાવ્યું હતું કે યોગમાં સાંસ્કૃતિક, ભાષાકીય અને રાષ્ટ્રીય સીમાઓને પાર કરવાની અનન્ય શક્તિ છે. બ્રાઝિલમાં ભારતીય રાજદૂત દિનેશ ભાટિયાના નેતૃત્વમાં વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેનમાર્કમાં રાજદૂત મનીષ પ્રભાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફેડરિકસનનો લખેલો પત્ર વાંચીને સંભળાવ્યો હતો. અમેરિકામાં પણ યોગ દિવસ પર લિંકન મેમોરિયલ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. નૌકાદળ યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા વિકસિત અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વે અને સબમરીન વિરોધી અભિયાનને વધારવાનો છે. આઈએનએસ દુનાગીરી બ્રહ્મોસ મિસાઇલો અને મધ્યમ અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓથી સજ્જ છે. આઈએનએસ સંશોધક દરિયાકાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે કામગીરી માટે ડિઝાઇન કરેલ છે. આઈએનએસ અગ્રય એક સબમરીન વિરોધી યુદ્ધ જહાજ છે, જે દરિયાકાંઠાના સંરક્ષણ માટે ટોર્પિડો, રોકેટ લોન્ચર અને સોનાર સિસ્ટમથી સજ્જ છે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓના જવાબ આપવાના વિકલ્પો આપવામાં આવ્યા છે. અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ ગઈકાલે એક મોકડ્રીલ પણ યોજી હતી. એક અહેવાલ સાંભળીએ.
2: परीक्षा के सुरक्षित, पारदर्शी और सुचारू संचालन के लिए पर्यवेक्षकों, समन्वयकों, पुलिस बलों और प्रशासनिक अधिकारियों सहित 2,00,000 से अधिक कर्मियों की तैनाती की गई है. निष्पक्ष और पारदर्शी परीक्षा सुनिश्चित करने के लिए बहुस्तरीय सुरक्षा व्यवस्था लागू की गई है. एनटीए भ्रामक सूचनाओं पर रोक लगाने और किसी भी प्रकार की अनियमितता को रोकने के लिए सोशल मीडिया प्लेटफॉर्म्स की भी सक्रिय रूप से निगरानी कर रहा है. परीक्षा दोपहर 2 बजे से शाम 5:15 तक आयोजित की जाएगी. सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ airnews_abadને ફોલો કરશો. અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ આજે વાતચીત માટે સ્વિટ્ઝર્લેન્ડ પહોંચી રહ્યા છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓને કારણે હોર્મુઝ સમુદ્ર દુની બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો સંઘર્ષ બંધ નહીં થાય તો કોઈપણ પ્રગતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ બનશે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન સાથે 60 દિવસમાં અંતિમ કરાર નહીં થાય તો જળમાર્ગ પર ટોલ લાદવામાં આવશે. અમેરિકા પક્ષનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ કરી રહ્યા છે અને ઈરાનનું નેતૃત્વ સંસદના સ્પીકર મોહમ્મદ બગેર કલીબાફ કરી રહ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ સ્વિટ્ઝર્લેન્ડમાં રહેશે. કરાર હેઠળ કબજો અબજો ડોલરની સ્થિર ઈરાની સંપત્તિ મુક્ત કરવામાં આવશે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયી પ્રદેશોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ગુરુવાર સુધી આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. 26 જૂન સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. મંગળવાર સુધી બિહાર, ઓડિશા, દરિયાકાંઠાના કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, રાયલસીમા, કરાઇકલ, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની આગાહી છે. મહિલા T20માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. મેચ ભારતીય સમય પ્રમાણે 7 વાગે શરૂ થશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારત એ ટીમ શ્રીલંકા એ ટીમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. ભારતીય ટીમ તેની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
3: આજના અખબારોએ વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, બાંગ્લાદેશમાં શ્રીરામના અપમાનથી હિન્દુઓ ભડક્યા. નવગુજરાત સમયની હેડલાઇન છે, ઇઝરાયેલે લેબનોનમાં હુમલો ચાલુ રાખતા તંગદિલી, હોર્મુઝ ફરી બંધ. આજે રીનીટ સરકારની અગ્નિ પરીક્ષા, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. અને સંદેશે પરમાણીમાં નિર્માણાધીન મંદિરની છત તૂટી 7ના મોતના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે.
1: દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી, સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ UGની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
4: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
5: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ.
6: અને હવે પ્રસ્તુત છે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. મુખ્ય કાર્યક્રમ કોલકાતાના રેડ રોડ પર યોજાયો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ અભ્યાસનું નેતૃત્વ કર્યું. દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આખો દેશ યોગની ઉર્જા સાથે એકબીજા સાથે જોડાયો છે. રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાઈ. 4,000થી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે યોગમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.
1: આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવા ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની

0: સિદ્ધિ મેળવી છે.
1: રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગ અભ્યાસ યોજાયો. રાજકોટ શહેરમાં આજથી દર 15 મિનિટના અંતરે એક યોગ કોચિંગ લર્નિંગ સેન્ટર કાર્યરત થયું છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વધુ માહિતી આપી હતી.
2: 15 મિનિટ્સ યોગા સિટી તરીકે જાહેર કરી રહ્યા છે. એટલે આ વિશ્વનું પહેલું એવું શહેર બનશે જ્યાં 15 મિનિટ્સમાં કોઈ પણ રાજકોટનો નાગરિક પોતાના ઘરથી નીકળે તો સવારમાં 7 વાગ્યામાં 15 મિનિટના અંતરાયમાં એને યોગની સુવિધા મહાનગરપાલિકા આપશે. આ ભારતમાં કોઈ સિટી આ પ્રકારે નથી, વિશ્વમાં કોઈ નથી.
1: દરમિયાન અમદાવાદ ખાતે આકાશવાણી પરિસરમાં પણ યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સહિત દેશભરમાં આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રીબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. આ અંગે લો એન્ડ ઓર્ડર IGP શ્રી મકરણ ચૌહાણે વધુ વિગતો આપતા આ મુજબ જણાવ્યું હતું.
3: પરીક્ષા કેન્દ્ર પર કોઈ ઇમ્પર્સોનેશન કદાચ હોય કે કોઈ ડમી કેન્ડિડેટ્સ હોય તો એ સંદર્ભમાં પણ પોલીસે શું શું તકેદારી રાખવી અને અન્ય પરીક્ષાર્થીઓની કામગીરી ડિસ્ટર્બ ન થાય એ હેતુસર પણ યોગ્ય સૂચનાઓ આપેલી છે. વોટ્સએપ એ ઉપરાંત ટેલિગ્રામ પર પ્રતિબંધ છે. અન્ય જે મેસેજિંગ એપ્સ છે એ સંદર્ભમાં પણ સ્ટેટ પોલીસની જે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતની બ્રાન્ચ પૂરતી વોચ રાખી રહી છે.
1: ગાંધીનગર જિલ્લામાં 5 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય આલોકકુમાર તિવારીએ જણાવ્યું હતું કે પરીક્ષા માટે 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
4: ગાંધીનગર મેં 5 સેન્ટર પે પરીક્ષા હોગી જિસમેં 2,597 વિદ્યાર્થી ભાગ લેંગે. પરીક્ષા મેં 3 લેયર પે સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. એક પોલીસ પ્રશાસન, દૂસરા સેન્ટ્રલ એજન્સી CAPF એન્ડ BSF ઓર તીસરા ઓબ્ઝર્વેશન મેં જો શૈક્ષણિક લોગ હૈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાન તથા જો ઇન્જિનિયરિંગ કોલેજ કે શિક્ષક હૈ ઉનકો ઓબ્ઝર્વર કે રૂપ મેં નિષ્પક્ષ પરીક્ષા કરાને કા પ્રયાસ કિયા જા રહા હૈ.
1: રાજકોટ શહેરના કુલ 12 કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને સવારે 11 થી 1:30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરત મહાનગરપાલિકાના 98 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે બ્રિજ સિટી સુરતમાં 125થી વધુ બ્રિજનું નિર્માણ કરી શહેરની ટ્રાફિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોડદોડ રોડ ખાતે 16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણ ગૃહનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષતામાં PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે PM કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળાનું પણ આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના 2,45,000 ખેડૂતોના ખાતામાં 49 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા કરાવવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો PM કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ મયુર પટેલે આ અંગે બોલતા જણાવ્યું.
5: અત્યાર સુધી ખેડૂતોને છેલ્લા 22 સપ્તાહના ભાગરૂપે 765 કરોડ રૂપિયા જેવી યોગદાન આપણને આ પ્રધાનમંત્રી કિસાન નિધિ અંતર્ગત યોજનાનો લાભ આપણને અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને મળેલ છે. 10 લાભાર્થી આપણી વચ્ચે ઉપસ્થિત હતા. એમાં ટ્રેક્ટરથી માંડી ઓજારથી માંડી કૃષિના પ્રાકૃતિક સાધનોથી માંડી એમાં હોર્ટિકલ્ચર બાગાયતથી માંડી તમામ પ્રકારની યોજનાઓનો લાભ અત્રે કિસાનોએ લીધેલો છે.
1: ડાંગ જિલ્લામાં PM કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વઘઈ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ખેતીવાડી યોજનાના 1,618 ખેડૂત લાભાર્થીઓને સોયાબીન, ડાંગર, તુવેર, અડદ અને રાગીનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના ST નિગમ દ્વારા માર્ચ 2025માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ QR કોડ આધારિત મુસાફર પ્રતિભાવ પ્રણાલીને મુસાફરોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરાઈ છે. GSRTCના PRO શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે આ ડિજિટલ વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળતા હવે ST નિગમે તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે.
0: ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમ દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલ QR કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટાભાગે અમલીકરણ બનવામાં પામેલ છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળવા પામેલ છે અને સરેરાશ 5.7% જેવું રેટિંગ મળવા પામેલ છે, જેમાં રેટિંગમાં મુખ્યત્વે સ્ટાફનું વર્તન, મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા, બેઠક આરામદાયકતા, સમયસર સેવા જેવા અગત્યના મુદ્દાઓ લેવામાં આવેલા છે.
1: રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ શાપર વિસ્તારમાં 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે રાત્રે 1.5 વાગે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લૂંટારૂએ તેમને બંધક બનાવી રોકડ દાગીના મળી 2.49 કરોડ રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓ રોકડ દાગીનાની સાથે સાથે પરવાનાવાળી રાયફલ અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જમીન વેચાણની મોટી રકમ ઘરમાં હોવાની અને વૃદ્ધ એકલા જ હોવાની વિગતોથી વાકેફ જાણભેદુએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજથી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના હોવાનું જણાવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. રાજ્યભરમાં 23-25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનું રાજ્ય સ્વાગત ગુરુવારને બદલે આવતીકાલના યોજાશે, જેમાં રજૂઆતકર્તાઓ આવતીકાલ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
6: આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ વન્સ અગેન. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર સુરત એફએમ. દોસ્તો, સમય થયો છે આપનો જાણીતો અને માનીતો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ માણવાનો. આજે લઈને હાજર છે ફોન ઇન પ્રોગ્રામ કલ્પેશ કંસારા. શરૂ કરીએ આજનો ફોન ઇન પ્રોગ્રામ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ સ્પીકિંગ.
1: કોણ બોલો?
2: મહેશભાઈ પટેલ.
1: બોલો બોલો મહેશભાઈ.
2: બહુ દિવસે ફોન લાગ્યો છે ભાઈ.
1: જી, બોલો. નવાજૂની કઈ?
2: બસ, નવાજૂનીમાં હવે ચલાતું નથી, થોડું ઓછું ચલાય છે.
1: એમ કે
2: લાકડી લઈને ચાલવું પડે, ઉંમર થઈ ને હવે 76 થવાના.
1: બરાબર.
2: શું છે બીજું બોલો?
1: તમે જણાવો કઈ નવાજૂની બીજું. હું
2: નવાજૂની, અમારી બાજુ બહુ તાપ લાગે છે ભાઈ, જવા દે. તમે રાતને ધારો એસી ચલાવવું પડે છે.
1: હવે આપણે જ તાપ વધાર્યો ને બીજું. હું
2: તો છે જ રહી,
1: એસી હોય આપણે જ વાપર્યા, અને વાહનો નો ધુમાડો પણ આપણે જ કર્યો.
2: આપણે જ કર્યો બધું, પર્યાવરણની બધી પથારી ફેરવી નાખે.
1: ઝાડબી આપણે જ કાપ્યા, એટલે હવે સહન તો કરવું જ પડવાનું. અને એ ઓછું કરવું હોય તો પછી ઝાડ વાવવા પડે. પાછા વધારો તમે હવે, પણ એ રોપ્યા પછી કાળજી પણ રાખવી પડે.
2: એની પાસે પેલી નેટ લાવવી પડે ને ફરતી લગાવી પડે લોખંડની.
1: હા, રોજે રોજ આપડે પાણી પાવવું બી પડે.
2: એને કઈ ઝાડ કઈ એક બે વર્ષમાં થોડું મોટું થઈ જાય, 10 વર્ષ જોઈએ.
1: બરાબર છે, સમય આપવો જ પડે. બગાડવા માટે સમય નહીં લાગે, સુધારવા માટે સમય વધારે લાગે.
2: સુધારવા માટે બહુ ટાઈમ લાગે. ફર્સ્ટ ક્લાસ ગીત મૂકો ને જૂના જમાના, આ મમર રફી નું કોઈ જૂનું
1: કયું
2: કોઈ બી.
1: ઠીક છે, તો રફી સાહેબ નું આ સરસ ગીત આપના માટે આવી રહ્યું છે. સાંભળતા રહો સુરત એફએમ.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોઉં બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261 22 36 209,
1: 0261 22 36 209 પર.
3: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
4: 101.1 મેગાહર્ટઝ સુરત એફએમ.
5: હેલો.
6: હેલો, હા, સુરત એફએમ.
5: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
6: હું હરીશભાઈ બોલું છું.
5: ક્યાંથી?
6: હા, આબા ગામથી બોલું છું.
5: શું કરો છો તમે?
6: હું હેન્ડવર્ક નું કામ કરું છું, આબા ગામ માં જ કામ કરું છું. જે સેટ કરે ને અમારા રોહિતભાઈ, એ મુંબઈ થી કામ લાવે છે, એનું ચાલે. અને પછી જૈન લોકો ના વાગા ખરે ને, એ કામ ચાલે છે.
5: તે કેટલા મિત્રો તમારી સાથે?
6: અમે લગભગ 10-15 મિત્રો છે.
5: હરીશભાઈ, આજે 21 જૂન એટલે વિશ્વ સંગીત દિવસ પણ છે.
6: હા હા,
5: તો સંગીતમાં કેટલો રસ તમને?
6: સંગીતમાં તો રસ કરો ને, ગીત તો બધા આવે, નવા કરતા જૂના ગીત સાંભળવામાં ઇન્ટરેસ્ટ આવે.
5: તમારા બધા સાથી મિત્રો પણ સાંભળે છે?
6: બધા બધા જ. રેડિયો ચાલુ છે, 9 વાગે એટલે રેડિયો ચાલુ થઈ જાય. 11 વાગે પછી બંધ કરી દે, પાછા 2-2.5 વાગે પાછા ચાલુ કરી દે.
5: તે કોને સૌથી વધારે પસંદ છે સંગીત?
6: સંગીત તો બધા જ સાંભળે, કારખાનામાં આખો સ્ટાફ છે, બધા જ. કે ટાઈમ પાસ મસ્ત થાય, અને ગીત બી બધા જૂના નવા બધા મિક્સ થાય એટલે સારું લાગે.
5: ચાલો, તો આ સરસ ગીત વિશ્વ સંગીત દિવસના ઉપલક્ષમાં સંભળાવી દઈએ તમને. સાંભળતા રહો સુરત એફએમ.
6: આવજો આવજો.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: जल्दी टिफिन पैक कर राजू। मोबाइल छोड़।
2: अरे दीदी, बैंक नो नंबर जुए छे, रिफंड ज नथी आवियो, मड़ी गयो, अत्यारे ज कॉल करो छु दीदी।
1: नंबर तपास्या वगर हमेशा दगाबाजो बैंक नी नकली वेबसाइट अने नकली नंबर थी पैसा नी छेतरपिंडी करता होय छे।
2: तो पछी साचो नंबर
1: बैंक नी ऑफिशियल वेबसाइट अथवा कार्ड पर।
2: तमे तो बचावी लीधो दीदी।
1: काम थी नहीं
2: करू छु। आरबीआई कहे छे
3: योग्य नाणाकीय वर्तन करे तमारू रक्षण।
4: હેલો,
5: સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
4: હા, સુરત એફએમ સ્પીકિંગ, હું નિપાબેન બોલું છું.
5: બોલો.
4: મને લગન પિક્ચર નું ગાયન સાંભળવું છે.
5: લગન કીધું કે લગન કીધું?
4: લગન હવે આવશે.
5: કોના?
4: જેઠ મહિનામાં થોડા ઘણા લગન બાકી હશે તો આવશે.
5: એટલે તમારે ત્યાં નથી?
4: ના ના, અમારે ત્યાં નથી.
5: ભગવાન
4: કરે ને આવી જાય તો સારું કહેવાય.
5: એવું છે?
4: હા,
5: એટલે તૈયારી ચાલુ જ છે એની બી, એમ ને?
4: હા હા.
5: તો ક્યાં અટકે છે કામ?
4: કામ અટકી જાય છે, છોકરી વાળા મંજૂરી આપે તો ને.
5: પસંદગી થઈ ગઈ છે કે બાકી છે?
4: ના, બાકી છે, હવે શરૂ થશે.
5: બરાબર. કેટલા ઘર અત્યાર સુધી જોઈ લીધા?
4: ના, હજુ તો 2 વધારે નથી જોયા.
5: સુરતમાં ને સુરતમાં જ?
4: હા, સુરતમાં જ કરવાનું.
5: બહાર નહીં જવાનું?
4: ના ના.
5: કેમ એવું?
4: સુરતમાં સારું કહેવાય. હા,
5: તો નવસારી વાળા રિસાઈ જશે.
4: રિસાઈ જાય એવું કઈ નથી.
5: નિપાબેન, પછી તમારે ત્યાં જે પ્રસંગ થવાનો છે આજે ને કાલે, થવાનો તો ખરો જ ને?
4: હા હા.
5: તો એમાં પછી શું મેનુ રાખશો તમે?
4: જે અત્યારે ચાલે સીઝન તે પ્રમાણે.
5: કઈ સીઝન પસંદ કરશો તમે પ્રસંગ માટે?
4: શિયાળાની ઋતુ. સરસ મેનુ આવે.
5: નવેમ્બર ડિસેમ્બર નો મહિનો?
4: હા.
5: બરાબર, બધી રીતે અનુકૂળ હોય કે? મેનુ પણ સારું મળે?
4: સારું મળે.
5: ને તાપ બી ઓછો હોય એટલે જરાક મગજ બધાના કાબુમાં રહે. ચાલો, તો નિભાબેન ગોઠવાઈ જાય એટલે જણાવજો. હા, અને મદદ ની જરૂર હોય તો કેજો. મંડપ પાડવામાં કેમ તેમ કઈ?
4: હા,
5: બરાબર. ચાલો તો સંભળાવી દઈએ તમારી પસંદગી નું આ ગીત, સાંભળતા રહો સુરત FM.
4: હા.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चाले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने, अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम।
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ।
3: હેલો
4: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
3: રાહુલ કુંડી।
4: ક્યાંથી?
3: પાસડાથી।
4: બોલો રાહુલભાઈ, શું કામકાજ આપણું?
3: કામકાજ કઈ નહીં, ખેતીવાડી ચાલ્યા કરે।
4: શું આવ્યું છે?
3: ડાંગરનું તરું વાળ્યું લાખવું પડે છે।
4: પહેલેથી જ ખેતી કામ કે પછી?
3: ના, ખેતી કામ ને કન્સ્ટ્રક્શન સાઈડ બી જોતા છે અમારે।
4: કયા વિસ્તારમાં?
3: આપણે વાસદાથી અહીંયા, એટલે ચીખલીથી 20 કિલોમીટર અને વાસદાથી 15।
4: તે કામ કાથી શીખેલા?
3: એ તો પેઢી દર છે, તે પપ્પાનું।
4: ખેતીવાળું બી?
3: આ ખેતી તો છે જ ને, ખેતી તો કરવી જ પડે થોડી ઘણી।
4: હા તો વળી જરૂરી છે, પપ્પા પાસે જ શીખ્યા બધું?
3: હા પપ્પા પાસે, ભાઈ બધા પપ્પાનું બધું એ જ સંભાળે અત્યારે। એટલે
4: તમે કન્સ્ટ્રક્શન સાઈડ બહુ વધારે છો?
3: હા
4: બરાબર, ભાઈ જેટલી એક્સપર્ટીઝ નહીં તમારી?
3: મારે માં નથી એટલી, હા ઇલેક્ટ્રિકલ માં છે।
4: બરાબર, પણ તમને કયું ગમે કામ વધારે?
3: કામ તો હવે કોઈ બી કરવું તો પડે જ ઘરનું, ઇલેક્ટ્રિકલ નું છે વધારે, ટેકનિકલ લાઈન વધારે છે।
4: શું અભ્યાસ કરેલો?
3: હું આઈટીઆઈ પાસ કરી હતી
4: ત્યાં જ વાસદામાં,
3: વાસદા મનપુર।
4: કામ લાગે છે શીખેલું?
3: હા શીખેલું કામ લાગે ને, શીખેલું તો કરતે જાય, શીખેલું તો ગમે ત્યારે કામ લાગી જાય।
4: બિલકુલ, રેડિયો નો શોખ ક્યારથી તમારો?
3: રેડિયો નો શોખ તો નાનપણથી જ હતો, હું જાતે રિપેર કરીને સાંભળતો।
4: એમ કે?
3: હા, ફોર વ્હીલ માં જે સિસ્ટમ આવે એ બધી મારા ઘરમાં લગાવેલી છે સાંભળવા માટે।
4: વાહ ભાઈ વાહ, સાંભળવા આવવું પડશે તમારે ત્યાં,
3: આવું ને સાહેબ।
4: બોલો રાહુલભાઈ, કયું ગીત સાંભળશો આજે?
3: ગીત સાહેબ છે ને, મારે સાંભળવું હતું આપડે પેલું છે ને, દિહાળી મસ્તી મુકુંદ ભરંગી।
4: ઠીક છે, તો રાહુલભાઈ આ ગીત તમને સંભળાવી દઈએ, સાંભળતા રહો સુરત એફએમ।
3: હા

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में। जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: हेलो
3: हेलो,
2: सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
3: हाँ जी, हूँ फरजाना बोलू, ऊन थी।
2: बोलो।
3: 4-5 महीना पछी मैं फोन करो तमारो।
2: બધું નોંધી રાખ્યું છે એમને?
3: હા, નોંધી રાખ્યું છે, ડિસેમ્બરમાં કરેલું, જાન્યુઆરી માં બધાની બર્થડે હતી, તેનું ગીત મૂકવા કીધેલું તમને, 2-3 વાર મેં ફોન કર્યો શાદીની દાવત આપવા, પણ તમે ફોન જ નહીં મારો એ કર્યો।
2: એવું?
3: હા, બધાને મેં કોઈ દાવત આપીએ ને શાદી હતી અમારતા।
2: કેવો રહ્યો પ્રસંગ તમારો?
3: બહુ સારી રીતે ગયો।
2: કોઈ નારાજ નથી થયું ને?
3: ના, કોઈ નહીં। એમપી થી બહુ લાવ્યા, એમપી થી જમાઈ લાવ્યા।
2: ઓહો, તે કેવી રીતે ગોઠવેલું ત્યાં જવાનું?
3: ટ્રેન બુક કરેલી ને, એક આખો ડબ્બો।
2: હે,
3: રિઝર્વેશન? હા,
2: કોઈ રહી નહીં ગયેલું ને?
3: ના, કોઈ નહીં રહી ગયું। યુકે થી નણંદ આવેલા ને, એ લોકો ના છોકરી ની ભી થઈ શાદી ને મારા છોકરા ની ભી સારી થઈ,
2: તો એ લોકો છે કે જતા રહ્યા?
3: છે ને, એના માટે જ ગીત મુકાવાનું।
2: ઓહો, ચાલો, તો કયું ગીત સંભળાવવું છે બોલો? એ લોકોને
3: ને તો દયાવન નું ભી છે ને,
2: હા,
3: એ મૂકી દેજો, આજ ફિર તુમ પે પ્યાર આયા, એ લોકો ને બહુ પસંદ એવા જૂના ગીત। હમણાં બોમ્બે ફરવા ગયેલા છે ને, તમે એ લોકો ને તમને તો વાત કરાવતી, કાલે આવી જશે।
2: વાંધો નહીં, તો એમને કહો કે ન્યૂઝ ઓન એર એપ પર આપણી વાતચીત અને ગીત સાંભળી લેવા છે।
3: હા,
2: તો આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત, સાંભળતા રહો સુરત FM।
3: હા જી, નમસ્તે, આવજો।

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: હેલો, સુરત FM સ્પીકિંગ, કોણ બોલો?
4: હા, હું સરોજ ઓમાથી બોલું, મંજુબેન.
3: ક્યાંથી બોલો છો?
4: સુરત થી.
3: શું કરો છો આપ?
4: કઈ ના, શાકભાજી અમારું તો પડી ગયેલી, તે વાગેલું છે.
3: કેવી રીતે પડી ગયા?
4: આ પાણીમાં લપસી પડેલું બાથરૂમમાં.
3: અરે રે, તે બહુ વાગ્યું કે? કાળજી રાખજો.
4: હા, કાળજી રાખ્યા. તમારા પ્રોગ્રામ બધા અમે સાંભળીએ છીએ. અમારો છોકરો છે, એ મેડિકલ માં નોકરી કરે છે, સુનિલ.
3: જી.
4: એના મિસિસ ઘર માં કામ કરે. આનંદ, આનંદ એટલે છોકરો છે, તે 10મા જીવા.
3: જી. શુભેચ્છાઓ છે અમારી.
4: ને મારા ઘરવાળા છે દીપકેન, એને જૂના ગીતો બહુ ગમે.
3: તે શું કરે?
4: એ કઈ નીચા છે ગયા હવે.
3: એમાંથી
4: ગાંધીબાગ માં નોકરી કરતા રહ્યા.
3: બરાબર.
4: નીચા છે ગયા, ત્યાં જૂના ગીતો બહુ ગમે તમારા. કોઈ બી તમારે જૂનું ગીત મૂકી દેજો.
3: સારું, તો આ ગીત આવી રહ્યું છે આપના માટે, સાંભળતા રહો સુરત FM.
4: હા હા હા.

0: આજના ફોન ઇન કાર્યક્રમમાં આપે જે ગીતો માણ્યા એની વિગતો આ મુજબ છે. પહેલું ગીત હાદસા ફિલ્મનું, ગાયક કલાકારો અમિત કુમાર અને કોરસ, સંગીતકાર કલ્યાણજી આનંદજી અને ગીતકાર એમ જી હસમત. બીજું ગીત પગલા કહીં કા ફિલ્મનું, ગાયક કલાકાર મોહમ્મદ રફી, સંગીતકાર શંકર જયકિશન અને ગીતકાર હસરત જયપુરી. ત્રીજું ગીત અસ્તિત્વ ફિલ્મનું, ગાયક કલાકારો સુખવિંદર સિંઘ અને કવિતા કૃષ્ણમૂર્તિ, સંગીતકાર અને ગીતકાર સુખવિંદર સિંઘ. ચોથું ગીત લગાન ફિલ્મનું, ગાયક કલાકારો સુખવિંદર સિંઘ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને કોરસ, સંગીતકાર એ આર રહેમાન અને ગીતકાર જાવેદ અખ્તર. પાંચમું ગીત ગુલામી ફિલ્મનું, ગાયક કલાકારો લતા મંગેશકર અને શબ્બીર કુમાર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર ગુલઝાર. છઠ્ઠું ગીત દયાવાન ફિલ્મનું, ગાયક કલાકારો અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર અઝીઝ કૈસી. અને સાતમું ગીત સંગીત ફિલ્મનું, ગાયક કલાકારો અનુરાધા પૌડવાલ અને સુરેશ વાડકર, સંગીતકાર નરેશ શર્મા અને ગીતકાર સંતોષ આનંદ. હોપ યુ એન્જોયડ ધ ફોન ઇન પ્રોગ્રામ ટુડે. ફોર મોર એન્ટરટેઇનમેન્ટ સ્ટે ટ્યુન ટુ સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ.
1: આ સાથે કલ્પેશ કંસારા દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ સમાપ્ત થાય છે.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: Fantastic fun for family.
3: 101.1 MHz Surat FM.
4: આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 MHz પર સુરત FM. મિત્રો, આજે છે 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજના દિવસની આપ સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશેષ પ્રસ્તુતિ સમત્વમ યોગ ઉચ્યતે પ્રસ્તુત કરીએ છે. વક્તા છે રશ્મિ ઝા.
5: હેલો સુરતીસ, કેમ છો? નમસ્કાર, હું છું રશ્મિ ઝા, કાઉન્સેલર, થેરાપિસ્ટ વિથ સ્પિરિચ્યુઅલ સાયકોલોજી એન્ડ અ લાઈફ સીકર. આજે યોગ દિવસ છે અને આપણે બધા જ યોગના રંગમાં છીએ. આજથી દક્ષિણાયનનો આરંભ થાય છે અને દક્ષિણાયનના આરંભની સાથે દિવસ ટૂંકો થતો જાય છે. મકર સંક્રાંતિએ ઉત્તરાયણની શરૂઆત થાય છે અને ત્યાંથી દિવસ લાંબો થતો જાય છે. તો આજનો આ દિવસ જ્યારે સૂર્ય સૌથી વધુ ઊર્જાથી આપણી સાથે કનેક્ટેડ એટલે કે દૈદીપ્યમાન હોય છે અને સૌર સૂર્યપ્રકાશ એ જીવનનું એક સ્રોત છે, જીવનનો આધાર છે, અને એટલે જ આજના દિવસને યોગ દિન તરીકે ઉજવવાનું નક્કી થયો છે. આપણે બધા જ જ્યારે પણ યોગની વાત આવે અને યોગ કરવાની વાત, આપણે તો હવે યોગા પર જતા રહ્યા છીએ, કારણ કે આપણને યોગા એટલે કે એક્સરસાઇઝ, પાર્ટ ઓફ ફિઝિકલ ફિટનેસ, રાઈટ? કશું ખોટું પણ નથી, કરવું પણ જોઈએ. અલબત્ત એ અસરકારક છે, પણ શું માત્ર અંગ ચેષ્ટાઓ કરી લેવાથી ફાયદાઓ થઈ જશે અને કેટલું થશે? આ પણ એક વિચારણીય પ્રશ્ન છે. એટલે કે યોગ એ માત્ર શારીરિક ચેષ્ટાઓ નથી, એ માત્ર પ્રાણાયામ અને શ્વાસને અપડાઉન કરવાની ઘટના નથી, એ માત્ર કપાલભાતી કરવાની ચેષ્ટા નથી, પણ એ બધું જ યોગમાં છે ખરું, પણ યોગ્ય રીતથી. એટલે કે શરીરથી મન સુધી, શરીરથી ચિત્ત સુધી આ તમામ અવસ્થાએ પહોંચાડવાનું એક ઉત્તમ માધ્યમ એ યોગ છે. અને કઈ રીતે? કારણ કે મહાભારત કાળથી શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ જ્યારે યોગ વિશે વાત કરે છે ત્યારે શું કહે છે? સમત્વમ યોગ ઉચ્યતે. આપણે આજે યોગને થોડું ઊંડાણપૂર્વક સમજીએ અને સમગ્રપણે સમજીએ. સમત્વમ યોગ ઉચ્યતે અર્થાત સમત્વ એ જ યોગ છે. આ વિધાન છે શ્રીમદ ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાય સાંખ્યયોગના 48મા શ્લોકના 4થા ચરણનું. અને આખો શ્લોક આ પ્રમાણે છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધયો સમૂભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. અર્થાત હે ધનંજય, તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર, કેમ કે સમત્વ એ જ યોગ કહેવાય છે. આ સમત્વ અર્થાત સમતા, અર્થાત જીવનમાં આવતી તમામ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનને શાંત અને સ્થિર રાખવું. સુખ દુઃખ, લાભ હાનિ, માન અપમાન જેવી અનેક વિપરીત પરિસ્થિતિઓમાં પણ વિચલિત ન થવું, એટલે સમત્વ. અને આ સમત્વ એ જ યોગ છે. ઇક્વાનિમિટી ઇઝ કોલ્ડ યોગા, ઇવનનેસ ઓફ માઇન્ડ. તમને એમ થાય કે યોગ દિવસ પર અમે જે કરીએ છીએ એ આસનો અને આ વાતનો કોઈ મેળ નથી પડતો, અને આવું તમે વિચારો એના પહેલાં આની સ્પષ્ટતા પર જઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ મારા માટે કમ્પ્લીટ સાયકોથેરાપી છે અને શ્રી કૃષ્ણ એ સમગ્ર જીવનયાત્રાના યોગગુરુ, આદ્ય કાઉન્સેલર અને સમર્થ થેરાપિસ્ટ. અને આથી જ જ્યારે આજે યોગ દિવસ પર સમગ્ર વાતાવરણમાં યોગાસનનો માહોલ છે અને યોગના લાભ વિશેની વાતો થાય છે અને આપણે જાણી અને સ્વીકારી રહ્યા છીએ, ત્યારે યોગની આદર્શ અવસ્થાને જાણવાનો સમજવાનો આ એક પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. તો એક પ્રશ્ન એ પણ થાય કે શું જે શારીરિક રીતે આસનો આપણને મળ્યા છે અને અનેક પરંપરાથી સમૃદ્ધ રીતે મળ્યા છે, જેના અનેક લાભો સાબિત થઈ ચૂકેલા છે. ભારતના ઋષિ મુનિઓ પણ યમ, નિયમ, પ્રાણાયામથી લઈ સમાધિ સુધીની અષ્ટાંગ યોગની વાત થઈ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ, આ સમાધિ સુધીની અવસ્થાની આરંભ, એનો આરંભ, એની શરૂઆત યમ નિયમથી થઈ છે. અલબત્ત, તો શું એ યોગ નથી? ડેફિનેટલી છે જ, પણ માત્ર બહારથી દેખાતી શારીરિક ચેષ્ટા એ યોગની બહુ જ અધૂરી સમજ છે અને અપૂર્ણ વિભાવના છે. કઈ રીતે? તો વાસ્તવિક રીતે યોગને આપણે સમજીએ તો આપણે યોગને યોગીઓ એટલે યોગીઓની સાધના તરીકે જોઈ છે. સાધના શબ્દ જ્યારે સાંભળીએ છીએ ત્યારે સાધના શબ્દ એનો અર્થ એ કહે છે કે સાધવું પડે છે, એટલે સહજ નથી, નોર્મલ નથી, એના માટે પ્રયત્ન કરવો પડે છે. તો યોગના તમામ આસનો પણ કેન્દ્રમાં કોને રાખવાનું કહે છે? જ્યારે પણ તમે એક યોગ્ય યોગના માર્ગદર્શક એમના હેઠળ યોગાસન શીખ્યા હો ત્યારે યોગના આસનો કરતી વખતે કેન્દ્રમાં હોય છે શ્વાસનું ધ્યાન રાખવું. શ્વાસના આવાગમનને આધારે એને આલંબન બનાવીને આસનો કરવા, તો એ આસનો યોગ્ય રીતે ફળીભૂત થાય છે. એટલે કે આને સાધવાનું છે, સાધવાનું છે પ્રાણ અપાનની ચાલતી અને અનવરત ચાલતી પ્રક્રિયાને. અને આ સાધવાની સીધી સાધી દેખીતી રીત શું છે? શ્વાસની ગતિ, એનું આવાગમન, એને જોવું, બસ જોવું. પણ જ્યારે અને જેમણે પણ આ કર્યું છે, જે આ કરી રહ્યા છે, એમને ખ્યાલ છે કે આ કેટલી સેકન્ડ અને કેટલી મિનિટ સુધી આમાં ટકી શકાય છે, હે ને? અને આપણા મનની ચંચળતા કેટલી તીવ્ર છે. નાઉ વન મોર ક્વેશ્ચન, તો શું શારીરિક આસનો સાથે આ સમત્વને કોઈ સંબંધ છે કે છે જ નહીં? તો બિલકુલ છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, તો શરીરના માધ્યમે જ ચિત્ત સુધી પહોંચવાનું છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ, તમે જોયું હશે કે ડિપ્રેશન કે બહુ જ સ્ટ્રેસની કોઈ અવસ્થામાંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે એને જીમ જવાની પણ ઈચ્છા નથી થતી, ત્યારે એને કસરત કરવાની ઈચ્છા નથી થતી. આમ મેડિકલ રિપોર્ટ કમ્પ્લીટલી એને નોર્મલ કહે છે, છતાં પણ એનાથી આ નથી થઈ રહ્યો, એને કોઈ પણ કામમાં મજા નથી આવી રહી. તો આ શું સાબિત કરે છે? કે મનની અવસ્થાને શરીર સાથે કનેક્શન છે, હે ને? એ બોડી પર રિફ્લેક્ટ કરે છે. શરીર તો સ્વસ્થ છે તો પછી શારીરિક પ્રવૃત્તિ સાથે એમને ક્યાંક તકલીફ પડે છે? અને સામે પક્ષે જુઓ તો કંટાળાની સ્થિતિમાં ગાર્ડનમાં કલાકની વોક લઈને આવ્યા પછી વ્યક્તિ સ્વસ્થ રીતે ફરીથી અડધું મૂકેલું એ કામ પૂરું કરી શકે છે. આમાં શું થયું? તો પછી આ બંને કનેક્ટેડ છે ને? ચાલવાની રીત, કસરતથી કે યોગાસનથી કે એ સ્થિતિમાં બહારના કોઈ સંગીતના આલંબનને લેવા કરતાં, હવે આ જ વાતને સમજીએ તો શ્વાસની ગતિને, એના આવાગમનને, પોતાની જાતને એની ઉપર સાધવાથી શું થાય છે? યોગમાં યમ નિયમનું આટલું મહત્વ કેમ છે? અને પછી ધ્યાન ધારણા સમાધિ છે, એની વચ્ચે પ્રાણાયામ છે, આસન છે. આ બધું જ એક પછી એક સ્ટેપ છે. નિયમ, પોતાની જાતને એક નિયમમાં બાંધવું, કારણ કે મન સહજ રીતે ચંચળ છે, એને બાંધવું પડે છે. પણ આ બાંધવાનું આલંબન જ્યારે આને બનાવીએ તો એક ક્ષણને જોઈએ, પોતાને એક એક શ્વાસ પર જ્યારે ટકાવીએ ત્યારે ભૂત અને ભવિષ્યના તાણાવાણાથી મુક્ત થતું જવાય છે. કોઈ અણગમાથી અને કોઈ ગમતી ક્રેવિંગમાં અટવાયા વિના આપણે ડિટેચ થઈને એક ક્ષણને જોતા થઈ શકીએ છીએ. સમાધિ સુધી આ કેમ પહોંચાય છે? શારીરિક રોગો મટાડવું એ આનાથી બાય પ્રોડક્ટ થાય છે, એનું કેન્દ્ર નથી. પણ હા, એ થાય જરૂર છે અને આવા અનેક લાભો થાય છે, કારણ કે ચિત્ત શુદ્ધિની અવસ્થા પર પહોંચતું જાય છે. અને જ્યારે આ સમજ થતાં થતાં વ્યક્તિને એ સમજાવવા લાગે છે, જોઈ શકે છે આ, કે આ જે સેન્સેશન થઈ રહ્યા છે એ પણ જતા રહ્યા, એટલે કે આ બધું જ નશ્વર છે. તમામ ઇમોશન્સ, સેન્સેશન્સ, અટેચમેન્ટ, અનુકૂળતા, પ્રતિકૂળતા, આ બધાના એક ગુણધર્મ સામાન્ય છે, સર્વસામાન્ય છે, અને એ છે ઇમ્પરમેનન્ટ, નશ્વરતા, પરિવર્તનશીલતા. પછી વ્યક્તિને આ કોઈ વળગણ રાખવાનું કારણ નથી રહેતું. જ્યારે તમામ પરિસ્થિતિઓ એક સરખા ગુણધર્મથી એક રીતે દેખાવા લાગે તો પરિણામે સમત્વની અવસ્થા સર્જાય છે. જ્યારે સમત્વની સ્થિતિ સર્જાય છે ત્યારે ક્રોધ જન્મવાનું કોઈ કારણ નથી. પરિણામે બોડી કશું નેગેટિવ ઇમોશન્સ રિફ્લેક્ટ નથી કરતી. અને જો શરીરને કશું થાય કે શરીરમાં ક્યાંક ખંજવાળ આવે તો એ ચિત્તને ડિસ્ટર્બ નથી કરતું. એટલે કર્મો તમામ થાય છે પણ પરિણામના વળગણ વિના. બહારથી સામાન્ય દેખાતી વ્યક્તિ ભીતરથી સાધક અવસ્થાએ પહોંચે છે. બહારથી શારીરિક ફિટનેસ માટે જાગૃત દેખાતી વ્યક્તિ મનથી એક યોગીની રેમ વિચરતી થઈ જાય છે. યોગ દિને આપણા યોગાસન એ અધિષ્ઠાનમાં પરિણામે યોગ્ય યોગ ગુરુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતા આસનો એ આ અષ્ટાંગ યોગને સિદ્ધ કરવામાં સહાયક બને છે. અને આ સિદ્ધિ કોઈ બાહ્ય સુવિધાઓ કે કોઈને બતાવવા માટેની સિદ્ધિ માટે નથી. આ છે તમામ બંધનોથી મુક્ત થવાની અવસ્થા, અનેકાંતિક વિચારણા જન્માવવાની અવસ્થા આપે છે. એટલે જ્યારે એક જ એંગલને અનેક રીતે, એક જ ઘટનાને અનેક એંગલથી જોતા થઈ જઈએ ત્યારે આપણી જ ઈચ્છાનું વળગણ નથી રહેતું, એટલે ઇરિટેશન નથી થતું. શરીર સ્વસ્થ રહે છે અને મન શુદ્ધ થતું જાય છે. ચિત્ત નિર્વિકાર થાય છે. નિર્વિચાર થવા માટે યોગ નથી કરવાનો, નિર્વિકાર થવા માટેની આ અવસ્થા છે. આપણે ઈચ્છીએ કે આપણને સહુને આ યોગ દિને ભીતરથી બહાર અને બહારથી ભીતર સુધીની સંપૂર્ણ સ્વસ્થતાનો માર્ગ પ્રશસ્ત થાય. થેન્ક યુ સો મચ.
4: આપ સાંભળી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમારી વિશેષ પ્રસ્તુતિ સમત્વમ યોગ ઉચ્યતે, જેમાં વક્તા રશ્મિ ઝા.
6: Mind the mind.

0: Fantastic fun for family.
1: 101.1 MHz. આપના રેડિયો સેટ પર ટ્યુન છે 101.1 MHz પર સુરત FM ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી. આપની મનોરંજન સફરમાં હવે સમય છે, આજે રવિવાર છે, તેથી વિશેષ પ્રસ્તુતિ હોર્તી સિઝલરની, જે આજે પ્રસ્તુત કરી રહ્યા છે વિભા અને આશ્લેષા. તો શરૂ કરીએ આજની રવિવારની વિશેષ પ્રસ્તુતિ હોર્તી સિઝલર.
0: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 MHz.
2: ગુડ મોર્નિંગ હોર્તીઓ. હેલો હેલો હેલો. હુરતના બધા ભજીયા પ્રેમીઓ, ચા પ્રેમીઓ ને વરહાત પડે એટલે તરત જ સ્ટેટસ અપડેટ કરનારા ને યોગ દિવસ આવે ત્યારે જ યોગ કરવાનું યાદ આવે તેવા મારા હુર્તી મિત્રો કેમ છો બધા?
3: ને દર વર્ષે 21મી જૂને યોગ કરવાનો સંકલ્પ કરે, પાછા 22મી જૂને તો તાના તા જ પથારીમાં સવાસન કરવા વાળા, એ બધાનું હો સ્વાગત છે. હે,
2: હું વિભા
3: ને હું આશ્લેષા. આજે 21મી જૂને હુર્તી સિઝલર કાર્યક્રમમાં તમારા બધાનું સ્વાગત કરીએ. વિભા, આજે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ.
2: હા, આજે તો બધા જ યોગ કરવા માંડી પડે. હે આશ્લેષા
3: ને વિભા, આજે જ બધાને ફિટનેસ ની વાત યાદ આવે. હે
2: પણ આશ્લેષા, પણ આપણા આ હુર્તીઓની ફિટનેસ મંત્ર કઈ અલગ જ છે. હે, એ તને ખબર?
3: એટલે હુર્તીઓ કઈ દુનિયાથી અલગ પ્રકારનો યોગ કરે કે?
2: જો આપણા હુર્તીઓ છે ને તે એવા મજાના ને, તે એ લોકોને યોગ કરવાની સ્ટાઇલ હો મજાની, બધાથી અલગ. જો આ હુર્તીઓ છે ને હવાર હવાર માં ભજીયા લેવા દોડે ને, તે એ લોકોની વોર્મ અપ એક્ટિવિટી. ને પછી લોચાની લહેરી પર ભીડમાં હાથમાં 2 પ્લેટ હાચવીને બહાર નીકળે ને, તે એ લોકોની બેલેન્સિંગ એક્સરસાઇઝ.
3: જબરી વાત છે તારી.
2: ને લોચો, ખમણ, ભજીયા, ભૂસું બધું ખાઈ ને પછી બિલ જોઈને શ્વાસ ઉપર નીચે થઈ જાય ને,
3: તે પ્રાણાયામ.
2: ને રવિવાર ની હવારે આટલું ઝપટી ને પછી ઘેરે જઈને સોફા પર આડા પડી ને રિમોટ આસન કે પછી મોબાઈલ આસન, હું કેવું તારું?
3: ના હે વિભા, આ બધા કઈ એવું નહીં કરતા હોય. હે જો, હું તો રોજ યોગા કરું, મેડિટેશન હો કરું ને ચાલવા હો જામ જો.
2: સાચું કે? તું ગપ્પા ની માર. હે ચલ, હવે ગીત સંભળાવી દેજો, બહુ મસ્ત ગીત સંભળાવજો. હે
3: તો ચાલો શ્રોતાઓ, 102 નોટ આઉટ મૂવીનું આ ગીત સાંભળીએ. અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરના અવાજમાં, મ્યુઝિક અમિતાભ બચ્ચનનું અને લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યના.

0: એટલે શા? મારી સોસાયટીમાં એક કાકા છે ને, તે મને કહે કે હું તો રોજ યોગા કરું. તો મેં એમને પૂછ્યું કે તમને કયું આસન કરવાનું વધારે ગમે, તો મને કહે કે ચુપાસન. મેં કીધું એ વળી કેવું આસન? તો કહે કે તારી કાકી ગુસ્સે થાય ને ત્યારે હું મોઢું બંધ રાખું ને ચુપાસન કરું, એ મારો સૌથી મોટો યોગ.
1: સૌથી મોટી ને હારી વાત કરી તે.
0: પણ સાચું કેમ વાસલેસા, આ તો બે ઘડી ગમત કરી, પણ બધાએ યોગ કરવો જ જોઈએ. એ કંઈ ખાલી કસરત નથી, એ તો છે જિંદગી જીવવાની કળા. આ યોગ તમારા શરીર, મન અને આત્માને સંતુલિત રાખે. ને આ આજના તણાવ ભર્યા માહોલમાં રોજ 20 મિનિટ ખાલી યોગ કરો ને કે મેડિટેશન કરો, તે તમને તણાવથી મુક્ત રાખે અને નવી ઉર્જા હો આપે. એટલે શ્રોતાઓ, તમે પણ યોગ કરજો અને દરરોજ કરજો. હે
1: એ વિભા, તું એમ કે યોગ કરવાથી શાંતિ મળે, ને જો યોગ નહીં કરે તો તેને શું મળે?
0: યોગ નહીં કરે ને તેને પછી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ મળે. પણ છે ને, હું તને કહું, જ્યાં દવાઓ થાકી જાય ને ત્યાં યોગ કામ લાગે, જ્યાં મન ભટકી જાય ને ત્યાં યોગ રસ્તો બતાવે. તો ચલો યોગને જીવનનો હિસ્સો બનાવીએ ને સ્વસ્થ જીવન તરફ એક ડગલું આગળ વધારીએ. એટલે આશ્લેષા, આ યોગ દિવસ માત્ર એક દિવસ નથી, આ તો સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ છે. ને આપણા શ્રોતાઓને એક મસ્ત મજાનું ગીત સંભળાવીએ ને સોંગાસન કરાવીએ.
1: હા ભાઈ હા, ચાલો શ્રોતાઓ આ આસન પણ આપણે કરી લઈએ, સોંગાસન. તો હવે સાંભળીએ સંજુ ફિલ્મનું આ ગીત, સુખવિંદર સિંહ ને શ્રેયા ઘોષાલના અવાજમાં, લિરિક્સ શેખર અસ્તિત્વના અને મ્યુઝિક વિક્રમ મોન્ટ્રોઝનું.

0: जल्दी टिफिन पैक कर राजू। मोबाइल छोड़।
1: अरे दीदी बैंक नो नंबर जुए छे, रिफंड ज नथी आवियो, मड़ी गयो, अत्यारे ज कॉल करू छु दीदी।
0: नंबर तपास्या वगर हमेशा दगाबाजो बैंक नी नकली वेबसाइट अने नकली नंबर थी पैसा नी छेतरपिंडी करता होय छे।
1: तो पछी साचो नंबर
0: बैंक नी ऑफिशियल वेबसाइट अथवा कार्ड पर।
1: तमे तो बचावी लीधो दीदी।
0: काम थी नहीं
1: करू छु। RBI कहे छे
2: योग्य नाणकीय वर्तन करे तमारू रक्षण।
3: कानूनी मदद और सलाह दिलाती, टेलीनो हमें सही राह दिखाती।
4: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
5: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
6: अरे भाई तया सांभळ्यु, आपणे દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
7: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
8: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
9: 101.1 MHz સુરત FM। ઓ આસલે સા, નાની હતી ને ત્યારે મને એમ લાગતું કે મારા પપ્પા પાસે તો જાદુ છે।
10: હા હે, મને હોય એવું જ લાગતું, પણ કંઈ ખબર નહીં પડતી, મને નલ્લી હતી ને।
9: તે ક્યાંથી ખબર પડે? કારણ કે પપ્પા જે માંગીએ ને તે અપાવી દે, એના ખિસ્સામાંથી આપણે સારું પૈસા નીકળ્યા જ કરે। પણ પછી મોટા થયા ને તેમ તેમ ખબર પડી કે એ કંઈ જાદુ નહીં હતો, એ તો નોકરીમાં ઓવરટાઈમ ને પોતાની જાત માટેની કરકસર હતી।
10: પણ આપણા બધાના ઘરમાં જાણે પપ્પાનો આ ડાયલોગ તો ફિક્સ જ હોય હે। લાઇટ બંધ કરો, પંખા કેમ ખાલી ખાલી ચાલુ છે? ઘરમાં કંઈ પૈસાનું ઝાડ નથી ને અમારા જમાનામાં તો આમ ને અમારા જમાનામાં તો તેમ।
9: એ તો છે, પણ પેલું બધાના પપ્પાનો ફેવરિટ ડાયલોગ તું ભૂલી ગઈ હે। જો આપણે એમ પૂછીએ ને કે પપ્પા તમારે શું જોઈએ, તો એમ જ કે ના મને કંઈ નહીં જોઈએ। પણ આશલે સા, આજે તો આપણે બધાએ પપ્પાને કંઈ ને કંઈ ગિફ્ટ આપવી જ જોઈએ હે, કારણ કે આજે છે ફાધર્સ ડે।
10: હા વિભા, આજે ફાધર્સ ડે, પિતાની એક સ્મિતમાં તમને હિંમત મળે ને એની એક સલાહમાં માર્ગ મળી જાય ને તેના એક આશીર્વાદમાં આપણું આખું જીવન સંવરી જાય, તો આપણા દરેક જણના પપ્પાને હેપી ફાધર્સ ડે।
9: આશલે સા, પણ પપ્પા માટે એવું કહેવાય કે ઘરમાં પિતાની હાજરી છે ને સૂરજ જેવી હોય, એ સૂરજની જેમ ગરમ જરૂર થાય, પણ એ જો નહીં હોય ને તો અંધારું છવાઈ જાય।
10: સાચી વાત હે, પપ્પા ગુસ્સે થાય ને ત્યારે ડર લાગે, પણ જ્યારે આપણને કંઈ થાય ને ત્યારે એ જ સતત આપણી તકલીફમાં સાથે હોય।
9: સાચે હે, આ પપ્પાનો પ્રેમ છે ને આ વાઈફાઈ જેવો લાગે, દેખાય નહીં પણ કનેક્શન એકદમ મજબૂત, શું કહે તું?
10: જો એ વાત તારી સાચી હે તો ચાલ ત્યારે એ મજબૂત કનેક્શન જેવું આપણે ગીતો સાંભળી લઈએ, બરાબર ને?
9: તો ગીત છે એનિમલ ફિલ્મનું, સોનુ નિગમના સ્વરમાં, મ્યુઝિક રાજશેખરનું, લિરિક્સ હર્ષવર્ધન રામેશ્વરના।

0: આશ્લેષા, આ ગીત તો આપણે મસ્ત સાંભળ્યું હે.
1: હા, ખરેખર મસ્ત ગીત હતું. ચાલ ચાલ વિભા, હવે જલ્દી કર હે, આ હુર્તી સિઝલર પૂરું થાય ને પછી મારે બહાર જવાનું છે, બહુ કામ છે મને.
0: ઓ બેન, કેટલા પ્રોગ્રામ બનાવેલા છે હે, ત્યાં તારો સામાન તો જો કેટલો છે, આવું ખબર જ પડી જાય મને હે.
1: જો વિભા, આજનો દાડો એટલે આ વરોનો સૌથી લાંબો દાડો.
0: તે અલી, હમણાં તો તાપ તડકામાં બધા દાડા લાંબા જ લાગે ને, કંઈ સુરત દાદા ઓવરટાઈમ થોડા કરે?
1: 21 જૂને સુરત દાદા કોઈ જ ઓવરટાઈમ નથી કરતા, કે આપણી આ ગલિયાળ પણ છે ને ઓવરટાઈમ નથી કરતી, એની પછાડી પણ સાયન્સ રહેલું છે હે.
0: એવું કે તો વાત પર જરીક જલ્દી પ્રકાશ પાડની.
1: ખરેખર વાત એવી છે વિભા, કે આ આપણી પૃથ્વી છે ને જરીક ઢળેલી છે, એટલે વરોમાં એક દિવસ એવો આવે જ્યારે સુરત દાદા આપણને વધારે સમય સુધી દેખાય ને દિવસ સૌથી લાંબો બને.
0: હે અલી, એટલે જ મને ક્યારનું એવું લાગ્યા કરતું છે કે હું આમ એક બાજુ ઢળી પડી કે હું
1: ત્યાં જો ની, આ તારી ખુરશીનો પાયો નમી પડેલો છે એટલે.
0: ઓ એવું છે, તો ક્યારનું બોલાય નહીં તારાથી, હું પડી જતે તો હમણાં
1: તો આજે તું પણ લાંબી થઈ જતે. લે ચાલ, લે આ ખુરશી લે ને આ નવી ખુરશી પર બેસી જા ને હંબર. વિજ્ઞાનની ભાષામાં અને સમર સોલ્સ્ટિસ કહેવાય, જેમાં 21 જૂને પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ વધુ ઝૂકેલો હોય ને એના કારણે દિવસ લાંબો ને રાત ટૂંકી બને.
0: ઓ, ને એટલે જ આજે તે તારું કામનું લિસ્ટ લાંબુ બનાવી લીધેલું, બરાબર કે?
1: હા સ્તવરી, પણ વિભા, દિવસ લાંબો હોય કે ટૂંકો, મજા ને હસ્ય હાથે પસાર કરીએ ને તો સમય ક્યારેય પણ ભારે નથી લાગતો, ખરું ને?
0: તો ચાલ પછી એક મસ્ત મજાનું મોજીલું ને લાંબુ ગીત સંભળાવી દઈએ શ્રોતાઓને, હું લાગે તને મારી વાત બરાબર કે નહીં?
1: હા એકદમ પરફેક્ટ હે વિભા, સુરત દાદાને એનું કામ કરવા દઈએ ને આપણે.

0: આપણું ગીત સંભળાવવાનું કામ કરીએ. તો ચાલો શ્રોતાઓ,
1: જિંદગી ના મિલેગી દોબારા મૂવીનું આ ગીત ડી સેરેજો, ક્લિન્ટન સેરેજો અને લોય મેન્ડોન્સાના અવાજમાં, મ્યુઝિક શંકર અહેસાન લોયનું ને લિરિક્સ જાવેદ અખ્તરના.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: फैंटास्टिक फन फॉर फैमिली।
2: विभा, आ दुनिया में बे वस्तु एवी छे जेनी कोई भाषा नथी होती, बोल।
3: ते भाषा वगर नी ते वरी कोई वस्तु आवे एवू केवी रीते हैं आश्लेषा?
2: जो हूँ तने केम, एक तो आपना मोहरा पर जे आवे ते मस्त मजानी स्माइल।
3: हाँ बराबर, ने बीजी कई वस्तु?
2: ने बीजू संगीत, कारण के सारे गामा आ समझवा माटे कोई डिक्शनरी नी जरूर नथी पड़ती। ને મજાની વાત એ છે કે સંગીત આપણને ખુશીમાં પણ સાથ આપે ને વળી ગમમાં હો દોસ્તાર બેનપણાની જેમ આપણી હાથે ને હાથે હોય ને આપણને કહે કે તું જરી ચિંતા નહીં કર, મેં હું ના।
3: હા આ વાત તે એકદમ બરાબર કરી હે આશ્લેષા, જ્યાં આપણા શબ્દો અટકી પડે ને ત્યાંથી સંગીત એનું જાદુ પાથરવાનું ચાલુ કરે। પણ તું આમ આજે કેમ એકદમ અચાનક સંગીતની વાત કરવા લાગી? બધું બરાબર તો છે ને? તો એ તબિયત
2: અરે વિભા બધું બરાબર છે બેન। આ આજે 21 જૂન એટલે આજે વિશ્વ સંગીત દિવસ એટલે કે વર્લ્ડ મ્યુઝિક ડે। તો આ દિવસ પર બધા સંગીતકારોને, ગાયક કલાકારોને, વાદકોને, ગીતકારોને અને એ બધા જ લોકોને

0: કે જેમણે સંગીતની દુનિયા સુમધુર ને સુરીલી બનાવી છે એ બધાને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.
1: હા, ને આ આપણા આ બધા ગીત સાંભળતા શ્રોતાઓને પણ થેન્ક યુ કહેવાનું કેવી રીતે ભૂલી જવાય બોલતું.
0: હા વિભા, હે એ તો ક્યારેય નહીં ભૂલાય હે. તો આપણા બધા શ્રોતાઓને પણ દિલથી થેન્ક યુ.
1: આયે હો મેરી જિંદગી મે તુમ બહાર બનકે.
0: આ તો તું જ ગીત ગાવા હારું ચાલુ પડી ગઈ. આપણે શ્રોતાઓને સંગીતથી સજાવેલું ગીત સંભળાવીએ ને, તું તો બાથરૂમ સિંગર જેવું ગાવા લાગી.
1: જજા હવે, આજે તો ભલે સૂર થોડો ઉપર નીચે થઈ જાય પણ દિલમાં સૂર બરાબર હોવો જોઈએ. તો મિત્રો, તમે પણ આજે જેવું આવડે ને એવું ગીત ગાઈ લેજો, ગુનગુનાવી લેજો, ને સાથે સાથે અમે આ ગીત સંભળાવીએ ને તે પણ સાંભળી જ લેજો.
0: હા હે વિભા, આ વાત તે ઝક્કાસ કરી હે. તો ચાલો શ્રોતાઓ, આજના વિશ્વ સંગીત દિવસે આપને પણ તનમાં અને મનમાં ઠંડક પડે ને એવું ગીત સાંભળીએ. અસ્તિત્વ મૂવીનું આ સોંગ સુખવિંદર સિંહ અને કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં, મ્યુઝિક અને લિરિક્સ સુખવિંદર સિંહના.

0: તે બીબા, એવું કરે કેમ આ મલકાયા કરતી છે? હું વિચાર ચાલતા છે તારા મનમાં?
1: આશ્લેષા, હું વિચારતી હતી કે તને કહેવું કે નહીં કહેવું. ચાલ કહી જ દઉં, તને હ બહુ મજા આવશે.
0: તો કહી દે ને જલ્દી, આપણા શ્રોતાઓને હું મજા પડે ને.
1: જો આજે છે ને હું તને જૂતા પુરાણ કહેવાની છું.
0: હે, હું કીધું જૂતા પુરાણ?
1: હા, આ જૂતા પુરાણે તો મને જિંદગીનું જ્ઞાન અપાવી દીધું આજે. બોલ.
0: એવું કહે તું, જૂતા અને જિંદગી ને કંઈ સમજાય એમ બોલની.
1: જો હમણાં એક ભાઈને મેં જરાક છે ને વાંકા ચૂકા ચાલતા જોયા, એટલે પૂછ્યું તો મને કહે કે જૂતા કરડે, ને હું તો માથું ખજવારવા માંડી. એ જૂતા વળી ક્યારથી કૂતરા બની ગયા તે કરડે? પછી બીજે દાડે હોય એ ભાઈને જોયા, તે જૂતા ઉપર તેલ ચોપડતા હતા. એટલે મેં પૂછ્યું આ શું કરો? તો કહે કે જૂતા ચૂંચું બહુ કરે.
0: ઓહો,
1: તો મને થયું આ જૂતા ચૂંચું કરે એટલે મૂંગા નથી, એ બોલે હો છે. તો મને કહે કે તું હાવ જૂતાનો યાર છે. ત્યારે મને ખબર પડી કે આ જૂતા ખાલી પગમાં નથી રહેતા, એ તો દોસ્તી હો કરે. પછી ગઈકાલે છે ને એ એના નંગ જેવા પોયરાને કહેતા હતા કે તું જૂતિયા ખાધા વગરનો ઉધરવાનો નથી. ત્યારે મને જ્ઞાન લાવ્યું કે રોટલી હાક તો ખવાય, પણ આ તો જૂતા હો ખવાય. ને આશ્લેષા, તને ખબર ફૂટબોલની રમત હોય ને એમાં સૌથી વધુ જે ગોલ કરનાર ખેલાડી હોય ને તેને ગોલ્ડન બૂટ આપવામાં આવે.
0: અરે વાહ, ઇનામમાં હોનાનો જૂતો.
1: ને તને ખબર આ વિદેશી ફિલ્મ ને ટીવીવાળા કલાકાર હોય ને તેને ગોલ્ડન બૂટ એવોર્ડ આપવામાં આવે. પણ સાલું એ સમજાતું નથી કે આ સન્માન કોનું થાય, એક્ટરનું કે જૂતાનું?
0: ને તે તું આટલી બધી જૂતાની વાત કરે ને તો મને યાદ આવ્યું. તો તને હું એમ કહું કે કોઈને વાય આવે ને બેભાન થઈ જાય ને તો લોકો એમ કે જાઓ જલ્દી જાઓ ને એને જૂતો હુંગાડો.
1: લે, એટલે આ જૂતા દવા તરીકે કામ કરે? દવા કે પછી સંજીવની બુટ્ટી? હે,
0: ને આ જૂતા પુરાણમાં એવો કે નહીં કે લગ્નમાં વરરાજાની હાડી એના જૂતા ચોરીને પછી બદલામાં રોકડા રૂપિયા માંગે તે?
1: ઓહો, મતલબ આ જૂતાનું તો કિડનેપિંગ હો થાય ને પછી ખંડણી હો વસૂલાય. તો આ જૂતા પુરાણમાં આજે આપણે હું શીખ્યા કેવું તને કે જૂતા બચકા ભરે, જૂતા ચૂચું બોલે, જૂતા દોસ્તી હો નિભાવે, જૂતા ખવાય હો ખરા, જૂતા દવાહો બની જાય, ને પછી જૂતાનું કિડનેપિંગ હો થાય, ને જૂતા વિદેશી નાગરિક પણ હોઈ શકે.
0: ને વિભા, આ જૂતા પુરાણમાં એક મેઇન વાત તો તું ભૂલી જ ગઈ હે, કે ભગવાન શ્રીરામ જ્યારે વનવાસમાં ગયેલા ને ત્યારે તેમના ભાઈ ભરતે તેમની પાદુકા એટલે કે પેલી લાકડાની બનેલી હોય ને તે ગાદી પર મૂકીને રાજ ચલાવેલું. બોલ.
1: એટલે એનો મતલબ કે જૂતા રાજાઓ બની જાય, ને જો એ ભગવાનના હોય ને તો પૂજનીય પણ બની જાય.
0: ને હવે એક મસ્ત વાત કહું તને કે આ જૂતા છે ને તે કોઈ દાડો એના જોડીદાર વગર નહીં ચાલે હે, એકલા નહીં ફરે. એક ખોવાઈ જાય કે તૂટી જાય ને તો બીજો હો નક્કામો. આ જૂતાની અખંડ જોડ ચાલે તો હાથે ને ઊભા રહે તો હો હાથે.
1: ને હવે હું તને એક મસ્ત વાત કહું કે આના પરથી આપણે બધાએ બોધપાઠ લેવો જોઈએ કે આપણા મિત્રો, લાઈફ પાર્ટનર કે ફેમિલી સાથે આ જૂતાની જેમ રહેવું જોઈએ. હું કહે તું, હંમેશા સાથ નિભાવવાનો, ગમે તેવી પરિસ્થિતિ આવે સાથ છૂટવો નહીં જોઈએ. એક સાધારણ જૂતામાંથી અસાધારણ જ્ઞાન મેળવ્યું આજે આપણે.
0: એકદમ સાચી વાત, એક સાધારણ જૂતામાંથી અસાધારણ જ્ઞાન. આપણે હવે એવા જ છીએ ને વિભાને આશ્લેષા, હુરતી સિઝલર કાર્યક્રમ કરવા બંને જણા હાથે જ હોય.
1: તો ચાલ ત્યારે હવે એક છેલ્લું ગીત સંભળાવી દઈએ ને પછી જઈએ હાથે જ ઘેરે.
0: ચાલ આપણી દોસ્તી આપણે જૂતા જેવી જ નિભાવીએ.
1: સાચી વાત હે. ચાલ ગીત.

0: Fantastic fun for family.
1: 101.1 MHz. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો હોર્તી સિઝલર કાર્યક્રમ સમાપ્ત થાય છે, જે પ્રસ્તુત કર્યો વિભા અને આશ્લેષાએ. આકાશવાણી સાથે આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 MHz પર સુરત FM. થોડી જ વારમાં એટલે કે બરાબર 12 વાગ્યે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ યાદો કી મહેફિલ કાર્યક્રમ. સ્ટે ટ્યુન વિથ 101.1 FM સુરત FM. ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
0: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.89

0: લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા ત્રણ ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે.
1: જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડુ યોર ડોન્ટ સિખાતા હૈ. ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈ તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
0: મધ્યપ્રદેશના જબલપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોગ અભ્યાસ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે.
2: મેરા માનના હૈ કે યોગ સે જોડે સંસ્થાઓ કે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો કે બલ પર યોગ જન જન તક પહોંચના ઓર સમસ્ત માનવતા કે કલ્યાણ કા આધાર સ્તંભ હૈ. મેં સભી દેશવાસીઓ સે યે સંકલ્પ લેને કા આગ્રહ કરતી હું કે યોગ કો અપને દૈનિક જીવન કા અભિન્ન અંગ બનાયેંગે. એસા કરકે એ સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર ઓર સ્વસ્થ વિશ્વ કે નિર્માણ કે મહાન લક્ષ્ય મેં અપના યોગદાન દેંગે.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ શાંતિપથ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નહેરુ પાર્ક ખાતે, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોગ સત્રમાં ભાગ લીધો હતો. સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવન ખાતે યોગ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસીમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના ત્રણ જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રે રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારત એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે. જહાજ નિર્માણ અને સમારકામને રાષ્ટ્રીય મિશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત તેના સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને સાગરમાલા જેવી પહેલો આ વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે.
1: आज अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આજે ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઝડપથી વધ્યું છે અને આપણી સંરક્ષણ નિકાસ પણ અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે.
1: 2014 તક દેશ કા કુલ ડિફેન્સ પ્રોડક્શન 40,000 કરોડ રૂપિયે કે આસપાસ થા. આજ યે બઢકર લગભગ 1,80,000 કરોડ રૂપિયે તક પહોંચ ગયા. ઓર સાથીઓ, એક તરફ દેશ મેં रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું આ જહાજોનો નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,80,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું, પરીક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
3: नीट आज पुनः परीक्षा होने जा रहा है. मेरा पूरा भरोसा है NTA के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर. आज लगभग 22 लाख विद्यार्थी नीट में बैठने वाले हैं. निर्भय होकर बैठे, चिंता मुक्त होकर बैठे, आप निश्चित रूप में अच्छा करोगे. विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है.
0: શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. આ ટેન્કરો 94 ભારતીય ક્રૂ સભ્યો સાથે 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે સરકાર ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્ક વિકસાવવાની યોજના ચાલી રહી છે. બિકાનેરમાં લાલગઢ સાબરમતી ટ્રેનને લીલી ઝંડી આપતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ લોકોને વધુ સારું રેલ જોડાણ પ્રદાન કરશે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે રાજસ્થાનમાં 76,000 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. શ્રી વૈષ્ણવે આજે જયપુરથી ખાટીપુરા દરભંગા અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શેખાવતે કહ્યું કે ઊંટ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે. ઊંટને રણનું વહાણ ગણાવતા તેમણે ઊંટના સંરક્ષણ માટે હાકલ કરી. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ દામુલા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મુજબ ભારત એ 46 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. શ્રી વાન્સે કહ્યું કે બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટો માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળે કહ્યું કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલ્યા વિના વાટાઘાટો આગળ વધવી મુશ્કેલ બનશે. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. મોટા બાળકોના શિક્ષણમાં પણ તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રીએ આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: Fantastic fun for family.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: है। पत्र सूचना कार्यालय की तथ्य जांच इकाई ने इसे पूरी तरह से फर्जी बताया है। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताजा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल एक्स @AIRNews हिंदी को फॉलो कर सकते हैं। ये आकाशवाणी है। अमेरिका के उपराष्ट्रपति जेडी वेंस और ईरान का प्रतिनिधिमंडल वार्ता के लिए स्विट्जरलैंड पहुंच गए हैं। श्री वेंस ने कहा कि दोनों देशों के बीच परमाणु मुद्दों पर बातचीत की रूपरेखा तैयार की जाएगी। एक रिपोर्ट।
1: ईरान के प्रतिनिधिमंडल का कहना है कि लेबनान में जारी संघर्ष का समाधान किए बिना वार्ता आगे बढ़ाना मुश्किल होगा। इस बीच अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने चेतावनी दी है कि यदि 60 दिनों के भीतर समझौता नहीं हुआ तो अमेरिका होर्मुज जलडमरू मध्य पर नए शुल्क लगा सकता है। बढ़ते तनाव के कारण शुक्रवार को प्रस्तावित वार्ता स्थगित कर दी गई थी। ईरानी प्रतिनिधिमंडल का नाम मिनाब 168 रखा गया है, जो स्कूल पर हुए हमले में मारे गए लोगों की स्मृति में है। प्रतिनिधिमंडल का नेतृत्व संसद स्पीकर मोहम्मद बागेर कालीबफ करेंगे। समाचार कक्ष से वैष्णवी।
0: मुंबई में बृहन मुंबई इलेक्ट्रिक सप्लाई एंड ट्रांसपोर्ट बेस्ट कर्मचारियों की हड़ताल आज तीसरे दिन भी जारी रही, जिससे बस सेवाएं पूरी तरह प्रभावित रहीं। हालांकि बेस्ट प्रशासन ने शहर में नीट पुनर्परीक्षा में शामिल होने वाले अभ्यर्थियों की सुविधा के लिए 100 से अधिक बसों की व्यवस्था की। मौसम विभाग ने पश्चिम बंगाल के तराई क्षेत्र और सिक्किम में आज मूसलाधार बारिश की संभावना व्यक्त की है। विभाग के अनुसार असम और मेघालय के कुछ हिस्सों में भी तेज वर्षा होने की संभावना है। अरुणाचल प्रदेश, बिहार, तटीय कर्नाटक, केरलम, लक्षद्वीप, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, ओडिशा, तमिलनाडु, पुदुचेरी और कराईकल में मूसलाधार बारिश की संभावना है। बिहार और तेलंगाना के कुछ हिस्सों और पूर्वी उत्तर प्रदेश तथा विदर्भ में बुधवार तक लू चलने की संभावना व्यक्त की गई है। क्रिकेट में त्रिकोणीय श्रृंखला के फाइनल मुकाबले में भारत ए ने मेजबान श्रीलंका ए के सामने 378 रन का लक्ष्य रखा है। दामुला के अंतर्राष्ट्रीय स्टेडियम में श्रीलंका ए ने टॉस जीतकर पहले गेंदबाजी का फैसला किया। भारत ए को शानदार शुरुआत मिली। टीम बिना कोई विकेट गंवाए 130 रन के पार पहुंची। वैभव सूर्यवंशी ने तूफानी बल्लेबाजी करते हुए केवल 29 गेंदों में 94 रन बनाए। उन्होंने महज 11 गेंदों में अपना अर्धशतक पूरा किया। उधर फीफा फुटबॉल विश्व कप में कल रात नीदरलैंड्स ने स्वीडन पर 5-1 से शानदार जीत दर्ज की है। कल ही ब्राजील ने भी हैती पर 3-0 की आसान जीत दर्ज की। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कोलकाता में 12वें अंतर्राष्ट्रीय योग दिवस के प्रमुख कार्यक्रम में राष्ट्र का नेतृत्व किया। कहा, योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग प्रशस्त करता है। प्रधानमंत्री मोदी ने कोलकाता में स्वदेशी रूप से निर्मित नौसेना के 3 पोत राष्ट्र को समर्पित किए। कहा, घरेलू रक्षा उत्पादन क्षमता बढ़ाने के लिए विशेष कदम उठाए जा रहे हैं। कड़ी सुरक्षा के बीच नीट यूजी की पुनर्परीक्षा देश के 5,000 से अधिक केंद्रों और विदेश के 14 केंद्रों पर जारी। अमेरिका के उपराष्ट्रपति जेडी वेंस और ईरान के संसद अध्यक्ष M.B. कलीबाफ शांति वार्ता के लिए स्विट्जरलैंड पहुंचे। मौसम विभाग ने आज उत्तर बंगाल और सिक्किम में मूसलाधार बारिश का अनुमान व्यक्त किया है। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે। રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વર્ષનો યોગ દિવસ યોગા ફોર હેલ્ધી એજિંગ એટલે કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડથી યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કર્યું, જ્યાં લગભગ 35,000 સહભાગીઓએ તેમની સાથે યોગ કર્યા। રાજ્યમાં પણ ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવાયો। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે। યોગને માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત કાર્યક્રમ ન રાખી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ મુખ્યમંત્રીએ આહવાન કર્યું।
3: વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે। યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે। યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે। એટલું જ નહીં, 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસથી એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ શિબિરમાં જોડાઈને સ્વસ્થ જીવન તરફ વાળ્યા છે।
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે અનોખી પહેલ સાથે વિવિધ રેલવે પરિસરમાં તેમજ ચાર અગ્રણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ખાસ યોગ સત્રો યોજ્યા. દરમિયાન રાજકોટ શહેરમાં દર 15 મિનિટના અંતરે એક યોગ શિક્ષણ કેન્દ્ર કાર્યરત કરાયું. શહેરના લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે કરાયેલા એકવા યોગા આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભાવનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી શિહોર ખાતે કરાઈ, જેમાં 50 જેટલી સગર્ભા મહિલાઓએ યોગાભ્યાસ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. દેશ સહિત રાજ્યભરમાં 12મા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉત્તમ કળા છે. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોગ દિવસની નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. મહેસાણામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગના સંકલ્પ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગોત્સવ સંપન્ન થયો. તેમણે નાગરિકોને 24 કલાકમાંથી ઓછામાં ઓછી 20 કે 25 મિનિટ પોતાના માટે ફાળવવા અપીલ કરી.
4: આજે 12મો વિશ્વ યોગ દિવસ છે ત્યારે આ વખતની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે વૃદ્ધત્વ પણ ખૂબ આનંદથી અને ઉત્સાહથી જુવાન જેવું વૃદ્ધત્વ મળે પામીએ એ પ્રકારની સંકલ્પના સાથે. આમ પણ યોગા પ્રત્યેક યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, તમામને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવન અર્પી રહ્યું છે. ત્યારે આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ પહેલે પ્રગટાવી.
2: મહેસાણા જિલ્લાના 105 જેટલા ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોએ યોગ કર્યા. અમરેલીમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો. તો ડાંગના આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરાયો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ ઉજવાયો. દીવના બ્લુ ફ્લેગ ગોકલા બીચ પર નશામુક્ત ભારતના સંકલ્પ સાથે યોગ દિવસ ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરના વઢવાણમાં હવામહેલ ખાતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા મહિલાઓ માટે આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં મહિલાઓએ યોગા કર્યા. નર્મદા, સુરત, પાટણ, અરવલ્લી, નવસારીના દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના 4 મિત્રો અંગત કામ પતાવી ગોધરાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં માદક પદાર્થનો 51 કિલો જથ્થો પકડાયો છે. માદક પદાર્થ વિરોધી કાર્યદળ એએનટીએફએ થાનગઢ રેલવે મથક નજીકના વિસ્તારમાં દરોડો પાડ્યો. કાર્યવાહી દરમિયાન આરોપીઓ ગેરકાયદેસર માદક પદાર્થની હેરફેર કરતા મળી આવ્યા હતા. પોલીસે કુલ 7,87,000 મુદ્દામાલ કબજે કર્યો. આ અંગે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ મધ્યપ્રદેશ અને મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
5: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
6: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
7: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
8: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
7: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
9: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
10: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
9: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
7: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
9: એટલે?
7: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
9: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: तीन देवियां फिल्म का ये गीत आपने सुना लता मंगेशकर किशोर कुमार की आवाजों में, एस डी बर्मन की तर्ज थी, मजरू सुल्तानपुरी के बोल थे, और इस गीत के पहले श्रोताओ परख फिल्म का गीत हमने आपको सुनवाया था, लता मंगेशकर की आवाज थी, शैलेंद्र के बोल थे, सलिल चौधरी का संगीत था। सदाबहार नव में कार्यक्रम संपन्न होता है।
1: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
2: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराई, अने इतले ज आ चार रंग याद राखजे। लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे, अने स्पेशल केर माटे कालो रंग छे ने एकदम सिंपल।
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नो वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनू शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: छेल्ला 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
0: કાર્યક્રમ મે કહીં ધૂપ ખીલી હૈ શ્રોતાઓ, કહીં બાદલોં કે દે રહે હૈં, दोपहर के इस समय कहीं आराम और गपशप तो कहीं कुछ कामकाज की मसरूफियत। तो चलिए आपके बीच विविध भारती के गीतों का ये अफसाना जरा हम भी छेड़ देते हैं। देखिए मनचाहे गीत कार्यक्रम का ये गीत कहीं आपकी पसंद का गीत तो नहीं? सुनने वालों को संगीता श्रीवास्तव का प्यार भरा नमस्कार।

લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ખેલ કદી લો ગુજરાતી અરે તન ખોટું પણ મન મોટું અરે તન ખોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ગોળો તું ખેલ કદી લો ગુજરાતી ભાઈ ખેલ કદી લો ગુજરાતી ભાઈ ખેલ

મિત્રો, લતાજીએ મોટા ભાગની ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે અને ગુજરાતી ભાષામાં ગાયેલા મોટા ભાગના ગીતો પ્રખ્યાતિ પામ્યા છે, પણ એમાંથી કેટલાક તો આપણે બાળપણથી સાંભળતા રહ્યા છીએ, તેથી હૈયે કોતરાઈ ગયા છે. એમાંનું જે ગીત, એટલે ફિલ્મ કસુંબીનો રંગનું મનુભાઈ ગઢવી લિખિત ગીત, સંગીતકાર કલ્યાણજી આણંદજી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: તમારી વાતો તમારા અવાજમાં,
6: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
5: હોઉં બહાર કે ઘરમાં,
6: રહેશે સુરત FM તમારા દિલમાં.
5: કોલ કરો
7: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
5: 0261-22-36209
7: 0261-22-36209 પર.
8: હેલો, સુરત FM સ્પીકિંગ.
9: 101.1 MHz.
10: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
11: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
9: 101.1 MHz સુરત FM.
12: ગુજરાતી ચિત્રપટ સંગીતના કાર્યક્રમમાં ફરી ફરીને સ્વાગત કરે છે આપની રેડિયો દોસ્ત મીતા ઝવેરી. સ્ત્રીના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને ત્યાગની કથા એટલે ફિલ્મ અખંડ સૌભાગ્યવતી. આ ફિલ્મમાં મહેશ કુમાર સાથે મૂળ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પ્રખ્યાતિ પામેલ અભિનેત્રી આશા પારેખે અભિનય કર્યો હતો, જેનો કંઠ બન્યા હતા લતા મંગેશકર. આ ફિલ્મની કવિ બરકત વિરાણી લિખિત સુંદર રચના સાંભળી કલ્યાણજી આણંદજીનું સંગીત, લતા મંગેશકર અને સાથીઓના સ્વરૂપ.

પુરુષોત્તમ ઉપાધ્યાયે લતાજી પાસે પ્રથમ ગુજરાતી ગીત ગવડાવ્યું તે પછી 1960 થી 2004 સુધીમાં લતાજીએ 60 થી 70 ગુજરાતી ગીતો ગાયા. લતાજીએ 44 વર્ષના આ ગાળામાં સંગીતકારોની બીજી પેઢીના સંગીત નિદર્શનમાં પણ ગીતો ગાયા છે. આવો ફિલ્મ પારકી થાપણ માટે અવિનાશ વ્યાસની કલમે લખાયેલ ગીત એમના દીકરા ગૌરંગ વ્યાસના સંગીત સાથે સાંભળી લતાજી અને સાથીઓના સ્વરૂપ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

ફિલ્મો હંમેશા સમાજનું દર્પણ બની રહે છે. ગુજરાતી ફિલ્મો પણ જે તે સમયે પ્રવર્તમાન સમાજ વ્યવસ્થાને પ્રતિબિંબિત કરતી રહી છે. આવી જ એક ફિલ્મ એટલે લાલવાડી ફૂલવાડી, જેમાં ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકારો ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી તેમજ સ્નેહલતાએ અભિનય કર્યો હતો. રાધાકાંત શર્માના નિદર્શનમાં બનેલી આ ફિલ્મનું ગીત લતાજીના સ્વરમાં સાંભળી અવિનાશ વ્યાસના ગીત સંગીત.

આ ગીત સાથે જ ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ પૂરો થાય છે. બરાબર 7 વાગે પ્રસ્તુત થશે કાર્યક્રમ વિશેષ જયમાલા.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી. પુરુષાર્થની ગાથાઓ ક્યારેય

0: મળતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: पर आप सुन रहे हैं विशेष जयमाला, सैनिकों की शौर्य गाथा. इस श्रृंखला में आज देश के दूसरे सबसे बड़े सैन्य सम्मान महावीर चक्र से सम्मानित सिपाही पांडुरंग सालुंखे की शौर्य गाथा. पाकिस्तान की ओर से युद्ध आरंभ हो चुका था और एक बड़ा क्षेत्र भी उनके कब्जे में था. हमारे आज की शौर्य गाथा के नायक सिपाही पांडुरंग सालुंखे अपनी रेजिमेंट के साथ युद्ध मैदान में डटे हुए थे. आगे की रणनीति पर विचार हो रहा था तो 5 दिसंबर को 15वीं मराठा लाइट इन्फेंट्री ने अपना प्रयास जारी रखा और एक छोटी ही सही लेकिन महत्वपूर्ण घटना हुई. दुग और औलख में ईस्ट बंगाल राइफल्स के करीब 150 सैनिकों ने आत्मसमर्पण किया. वो अपने साथ पाकिस्तानी सेना से जुड़ी कई महत्वपूर्ण जानकारी भी ले आए थे. सेना ने यह तय किया कि पाकिस्तान के कब्जे से धुस्सी बंद को वापस लेना है. किसी भी हार से तुरंत बौखलाकर वार ना करना बल्कि कुछ कदम पीछे हटकर एक रणनीति के साथ वापस युद्ध मैदान में जाना एक सार्थक परिणाम भी लाता है. रग रग

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિત માં પ્રસારિત.
2: से जाती हूँ, जब कर जाती हूँ. मैंने कहा गोल्डी ये क्या ज्यादती है भाई, भाग रही हूँ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધુનિક વિશ્વમાં દરિયાઈ શક્તિના મહત્વ પર ભાર મૂકતા મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રે રાષ્ટ્રને સમર્પિત કરતા આ મુજબ જણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે મજબૂત દરિયાઈ ક્ષમતાઓ વિના કોઈપણ રાષ્ટ્ર મોટી શક્તિ તરીકે ઉભરી શકતું નથી. તાજેતરની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નૌકાદળમાં 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે દરિયાઈ ક્ષેત્રની અપાર રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા પર પણ ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ અને દરેક વ્યક્તિ સુધી પહોંચે. આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સભાને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું.
1: આજ પૂરા વિશ્વ તેજી સે બદલ રહા હૈ. મેરા માનના હૈ કે આપ જૈસે યુવાઓ કો ભારતીય સંસ્કૃતિ કે મૂલ્યો ઓર આદર્શો કો અપને જીવન કા આધાર બનાના ચાહીએ. આપકે કાંધો પે દેશ કા ભવિષ્ય નિર્ભર કર રહે. આપકે જ્ઞાન, ઉર્જા ઓર સંકલ્પ સે હૈ વિકસિત ભારત કા સપના સાકાર હોગા. મે આપસે આગ્રહ કરતી હું કે અપને શિક્ષા ઓર પ્રતિભા કા ઉપયોગ કેવલ વ્યક્તિગત સફળતા કે લિયે નહી બલ્કિ સમાજ કે વ્યાપક કલ્યાણ કે લિયે હોના ચાહીએ.
0: રાણી દુર્ગાવતીની યાદ કરતા તેમણે કહ્યું, રાણી દુર્ગાવતી ભારતીય મહિલાઓ અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. રાષ્ટ્રપતિ 22મી જૂને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સહરિયા સમુદાયના સભ્યો, ચિત્તા ટ્રેકર્સ અને ઉદ્યાનની ટીમ સાથે વાતચીત કરશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન થઈ. ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાયેલી આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો નોંધાયા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA જામર, CCTV કેમેરા, બાયોમેટ્રિક ચકાસણી પ્રણાલીઓ અને તપાસ પ્રક્રિયાઓ સહિતની વિશેષ વ્યવસ્થાઓ કરી. પરીક્ષાનું સરળ, સુરક્ષિત અને પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા નિરીક્ષકો, પોલીસ અને વહીવટી કર્મચારીઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે વધતી ઉંમરની અસરોને રોકવા યોગની વિષયવસ્તુ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ માનસિક સ્વાસ્થ્યથી શારીરિક સ્વાસ્થ્ય તરફનો માર્ગ મોકળો કરે છે.
2: યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા, યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ. ઇસલિયે યોગ કે વિષય મે યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ કહા ગયા હૈ. યાની હમે ક્યા કરના ચાહિયે, ક્યા નહીં કરના ચાહિયે, ઇસકા બોધ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં યોગ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું, યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને લદ્દાખના લેહમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પણ યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. ઉપરાંત 330 સ્થળોએ યોજાયેલા સમૂહ સત્રોમાં 1.25 કરોડથી વધુ નાગરિકોએ ભાગ લીધો. વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા યોગ સત્રનું આયોજન કરાયું. કતારના દોહામાં યોજાયેલા યોગ સત્રમાં 2000થી વધુ લોકોએ ભાગ લીધો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ઈડીએ ગોવામાં સાલગાંવકર અને તેના સહયોગી એવીએસ સમૂહ દ્વારા મોટા પાયે ગેરકાયદે ખાણકામના કેસમાં 1000 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી. આ કાર્યવાહી નાણાકીય છેતરપિંડી નિવારણ અધિનિયમ 2002 હેઠળ કરવામાં આવી છે. ઈડીએ નિવેદનમાં જણાવ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિમાં ભારતમાં સ્થિત 99 સ્થાવર મિલકત, સિંગાપોરમાં 31 સ્થાવર મિલકત અને ભારતીય કંપનીઓમાં ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. વચગાળાના કરારને મજબૂત બનાવવા અને પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોને આગળ વધારવાના હેતુથી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત આજે સ્વિટ્ઝરલેન્ડના બર્ઝિનસ્ટોકમાં શરૂ થઈ. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ અમેરિકન પ્રતિનિધિમંડળનું, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિફા અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાચી કરી રહ્યા છે. કતાર અને પાકિસ્તાન વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહ્યા છે. લેબનોન પર ઇઝરાયેલના સતત હુમલાઓને કારણે તેહરાને હોર્મુઝ સમુદ્ર દુની બંધ કર્યા બાદ આ બેઠક યોજાઈ રહી છે. જો કે અમેરિકી સેનાએ જણાવ્યું કે જળમાર્ગ તમામ જહાજો માટે ખુલ્લો રહેશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર આ વર્ષે ડિસેમ્બર સુધીમાં હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું, આ કરાર આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં અમલમાં આવી શકે છે. શ્રી ગોયલે આજે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે આ કરાર ભારતીય વ્યવસાયોને ખૂબ જ ઓછી અથવા શૂન્ય કસ્ટમ ડ્યુટી પર લગભગ સમગ્ર યુરોપિયન બજારમાં પ્રવેશ પ્રદાન કરશે. આનાથી ભારતની નિકાસમાં પણ મોટો વધારો થશે. તમિલનાડુના પેરિયાપલ્લીયમમાં દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસ કરતી એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ કામદારો અસરગ્રસ્ત થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર બચાવ અને તબીબી કામગીરી ચાલુ હોવાથી મૃત્યુ આંક વધી શકે છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે વિશેષ રાસાયણિક, જૈવિક અને પરમાણુ પ્રતિભાવ ટીમો સાથે મળીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી લીકેજને કાબૂ લેવા ભારે જહેમત ઉઠાવી. મુખ્યમંત્રી સી જોસેફ વિજયે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો અને 3 સભ્યોની સમિતિને 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું. મુખ્યમંત્રીએ દરેકના મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. હોકીમાં ભારતે ઓકલેન્ડમાં રમાયેલી ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવીને FIH મહિલા નેશન્સ કપ જીત્યો. ભારત તરફથી સુનિલિના ટોપો અને નવનીત કૌરે ગોલ કર્યા અને શરૂઆતથી લીડ અપાવી મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. વર્ષ 2022માં ટુર્નામેન્ટની શરૂઆતની આવૃત્તિમાં જીત બાદ આ ભારતનો બીજો નેશન્સ કપ ખિતાબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને સ્પર્ધા જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. ક્રિકેટમાં આજે દાંબુલામાં ત્રિરાષ્ટ્રીય એ શ્રેણીની મેચમાં ભારત એ યજમાન શ્રીલંકાને 66 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારત એ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 377 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ પ્રથમ ઇનિંગ્સમાં શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું. માત્ર 11 ઓવરમાં 28 સદી અને માત્ર 29 બોલમાં 94 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા 47.1 ઓવરમાં 311 રનમાં ઓલ આઉટ થઈ ગયું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃપરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકાની

વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7 મોત અને 70 વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0 હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. દેશભરમાં આજે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપેઈ, બહેરીન અને કતારનો વિજય. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા ક્રમ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી, જેમાં 22,79,000થી વધુ ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5 અને 15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. ગુજરાતમાં પણ 211 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ, જેમાં 78,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આ રીતે આપ્યા છે.
1: चौधरी राजभिखा भाई, तैयारी तो बहुत अच्छी की थी, एक महीने से तैयारी कर रहे थे. पर आज का पेपर देखिए तो 2025 जैसा ही हार्ड पेपर था. अंदर की व्यवस्था तो बहुत अच्छी थी, थोड़ा सा टाइम का इश्यू रहा था क्योंकि बहुत कठिन पेपर था इसलिए.
2: राठौड़ मानव अशोक भाई, तैयारी तो हमने बहुत की थी. मैं गुरुकुल का स्टूडेंट हूँ और पहले से तो 2 गुना ज्यादा टफ था ये एग्जाम. 2025 की कंपेयर में ये सिमिलर थी, व्यवस्था बहुत अच्छी थी. थोड़ा टाइम रहा पेपर खत्म करने में, बाकी तो सब हो गया था.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ અનુરોધ કર્યો. તેમણે કહ્યું, યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે છે. સમગ્ર રાજ્યમાં આજે એક સાથે 330 સ્થળોએ 1.25 કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ યોગાભ્યાસ કર્યો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા. રાજ્યભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે સુરતમાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે શરીરમાં આવતી કોઈપણ બીમારીને દૂર કરવા માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું.
3: આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ, એ તાકાત એ આ યોગામાં છે. એટલે આ યોગ એ માનવ જીવન માટે અત્યંત મહત્વનો છે અને મને લાગે છે કે દરેક લોકોએ આ યોગને સ્વીકારીને પોતાના જીવનમાં બને એટલા આ યોગના આસનો કરવા જોઈએ, એ મારી એમને વિનંતી પણ છે.
0: પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો, જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવે દરેકને યોગને રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવવા અને દરરોજ યોગ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ કરવા માટે અપીલ કરી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. દરમિયાન ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન યોગ ટ્રેનર દ્વારા મુસાફરોની યોગ કરાવવામાં આવ્યા. આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશે વધુ માહિતી આપી છે.
4: आज इंटरनेशनल योगा डे के अवसर पे बड़े ही यूनिक ढंग से अहमदाबाद डिवीजन योगा में पहले तो पार्टिसिपेट कराया अपने जितने भी इम्प्लॉयज और स्टेक होल्डर्स और उनकी फैमिली है, उनको थ्रू VC के माध्यम से जितने भी जगह हमारे सेंटर्स हैं वहाँ हम लोग, चाहे हमारे इंस्टीट्यूट हैं चाहे क्लब हैं, वहाँ पे लोगों को इन्वॉल्व किया. योगा जो है मन को, कर्म को, वचन को और काया तीनों का एक समन्वय एस्टैब्लिश करता है, जो एक अच्छे समाज के लिए, जो हर व्यक्ति हर मनुष्य के लिए, एक देश के लिए और विश्व के लिए बहुत जरूरी है.
0: તાપીમાં રાજ્યમંત્રી જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. ભુજના મિયાવકી વનમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ 2000થી વધુ લોકો સાથે યોગ દિવસ ઉજવ્યો. વલસાડમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોગ કરી ઉજવણી કરી. પાટણની આર્ટસ કોલેજ ખાતે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને સાંસદ ભરત દાભીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો. તો પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કરાઈ. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે વિશ્વભરમાં 177થી વધુ દેશો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિજયકુમાર વલ્લભભાઈ કરડાણી સહિતના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ક્રિકેટ સટ્ટાની અપરાધિક પ્રવૃત્તિમાંથી મળેલ નાણાંના વ્યવહાર માટે અન્ય લોકોના નામે રહેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. આ કેસમાં કુલ 354 બેંક એકાઉન્ટ વિરુદ્ધ NCCRP પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે. ખોરાક અને ઔષધ તંત્ર રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક જામવાડી GIDC માં દરોડા પાડીને શંકાસ્પદ ભેળસેળવાળો 1,90,00,000 જથ્થો જપ્ત કરાયો છે. મસાલામાં ભેળસેળની શંકાને કાર્યવાહી કરવામાં આવી. ફેક્ટરીમાંથી અલગ અલગ બ્રાન્ડ અને ગુણવત્તા 79,000 કિલો મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઈ. મુંદ્રા, માંડવી, નારાયણ સરોવર, જખો, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરોણા સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી. આ અભિયાન દરમિયાન કુલ 19,174 ચોરસ મીટર વિસ્તાર પરથી અંદાજે 3,00,000 રૂપિયાથી વધુ મૂલ્યના દબાણો હટાવવામાં આવ્યા. જેલ બાબતોના રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે નવી નિમણૂક મેળવનાર વર્ગ 1 અને વર્ગ 2ના 11 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી પટેલે જણાવ્યું કે વર્તમાન સમયમાં જેલ એ માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી, પરંતુ એક પ્રાયશ્ચિત ભવન અને સુધારા ગૃહ બન્યું છે. તેમણે અધિકારીઓને નિષ્ઠાપૂર્વક અને શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે નવી નિમણૂક પામનાર અધિકારીઓના જોડાવાથી જેલ વહીવટ, સુરક્ષા વ્યવસ્થા અને સુધારાત્મક સેવાઓને વધુ ગતિ મળશે. અમદાવાદમાં ચાલી રહેલી એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં આજે રમાયેલી મેચમાં અનેક રોમાંચક પરિણામો સામે આવ્યા છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ચાઇનીઝ તાઇપેએ ઓસ્ટ્રેલિયા સામે 3-1થી જીત નોંધાવી. મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આજની બીજી મેચમાં બહેરીને ન્યૂઝીલેન્ડને સીધા 3 સેટમાં હરાવી પ્રભાવશાળી જીત મેળવી. બહેરીને પ્રથમ સેટ 25-19, બીજો સેટ 25-21 અને ત્રીજો સેટ 25-16થી જીતી 3-0થી વિજય નોંધાવ્યો. તો પુલ બીમાં કતાર અને થાઇલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કતારે સતત મજબૂત રમત બતાવી 3-0થી જીત મેળવી. આ પરિણામો બાદ પુલ તબક્કાની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે અને આગામી મેચોમાં ટીમો માટે દરેક જીત મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે. દરમિયાન આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સુરત જિલ્લાના બારડોલી અને અંબિકા તેમજ નવસારી જિલ્લાના ચીખલીમાં હળવો વરસાદ નોંધાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. દેશભરમાં આજે NEET UG 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપે, બહેરીન અને કતારનો વિજય. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આકાશવાણી છે આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લીએ.

0: વિકો વજ્રદંતી ભારત
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: कलंजी भाई, फिल्म सम्राट चंद्रगुप्त आपकी पहली फिल्म थी।
1: आकाशवाणी छे, आप सांभळी रह्या छो विविध भारतीनुं सूरत केन्द्र 101.1 FM पर। अत्यारे रात्रिना 11:10 समय थयो छे। आ समय छे आ प्रसारण सभाने અહીં જ વિરામ આપવાનો। આવતીકાલે સવારે 5:55 ફરી મુલાકાત થશે। ત્યાં સુધી રજા આપશો આપની રેડિયો દોસ્ત મીતા ઝવેરીને। શુભરાત્રી, જય હિન્દ।